નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. આજે વિક્રમ સંવત 2082 અધિક જેઠવદ સાતમ, 7 જૂન 2026ને રવિવારનો દિવસ છે. આજની આ નવલી પ્રભાતે આપે ટ્યુન કર્યું છે આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. હું સુમિત વાઢેર આજની આ પ્રાતઃકાલીન સભામાં આપ સૌનું સ્વાગત કરું છું.

આજનો સુવિચાર. કોઈના ગુણોની પ્રશંસા કરવામાં તમારો સમય બગાડવા કરતાં તે વ્યક્તિના ગુણોને તમારા જીવનમાં ઉતારવા પ્રયાસ કરો.

આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ. સમય થવા જઈ રહ્યો છે બરાબર 6 વાગ્યાનો. બસ થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ

0: પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ્સ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. અને ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1 હરાવી ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકતોની ખરીદી અને વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. શ્રી શાહની અધ્યક્ષતામાં ત્રિપુરા સ્થિત સરહદ સુરક્ષા દળના બોર્ડર હેડક્વાર્ટરમાં પૂર્વોત્તર રાજ્યના સરહદી વિસ્તારો અંગે મળેલી બેઠક દરમિયાન આ નિર્દેશ જારી કરાયો. ગૃહમંત્રીએ છેલ્લા 5 વર્ષથી જમીનના રેકોર્ડનું ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી સામે સતત ઝુંબેશ ચાલુ રાખવી અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સરહદી જિલ્લાઓમાં નાણાકીય શિસ્ત સુનિશ્ચિત કરવાની જવાબદારીઓ રાજ્યોની છે. શ્રી શાહે જિલ્લા કલેક્ટર, GST અધિકારીઓ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDTને નકલી ચલણ સર્વેક્ષણ કરવા તાલીમ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોના ખતરાનો સામનો કરવા માટે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તાલીમ આપવા માટે શિબિરોનું આયોજન કરવું જોઈએ. બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ડોક્ટર જયશંકરે 2015ના ભૂકંપ બાદ પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે વર્ચ્યુઅલી 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 સાંસ્કૃતિક વારસાના પ્રોજેક્ટ્સ નેપાળને સોંપ્યા હતા. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યક્તિગત નાણાં વ્યવહારોને સરળ બનાવવા માટે સંયુક્ત રીતે UPIનો આરંભ કરાવ્યો. બંને નેતાઓએ ડિજિટલ ઇન્ડિયા ભાષીની અને કાઠમંડુ યુનિવર્સિટી વચ્ચે નેપાળ માટે વોઇસ ફર્સ્ટ ભાષા અનુવાદ પ્લેટફોર્મ માટે રાષ્ટ્રીય ડિજિટલ માળખાગત સુવિધા સહનિર્માણ કરવા માટે સમજૂતીપત્રનું પણ આદાન પ્રદાન કર્યું. ડોક્ટર જયશંકરે બંને દેશોના લોકોની પરસ્પર પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે નેપાળ સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.
1: સુરક્ષા બનાએ રખને કે લિયે મિલકર કામ કરના હોગા. દોનો દેશ આવશ્યકતા કે સમય હમેશા એક દૂસરે કે સાથ ખડે રહે હૈ. પશ્ચિમ એશિયા ઔર મધ્ય પૂર્વ મેં જારી સંકટ કે બાવજૂદ હમને નેપાલ કો ઈંધન કી સપ્લાઈ બિના કિસી રુકાવટ કે જારી રખી હૈ. દોનો પક્ષો કી ઓર સે ઇસ રિશ્તે કો જો મહત્વ દિયા જાતા હૈ વહ હાલ હી મેં સામને આયા હૈ.
0: ડોક્ટર જયશંકરે નેપાળમાં વર્તમાન યુઆર સરકારને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. શ્રી ખનાલે જણાવ્યું હતું કે ભારત નેપાળનું સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને નેપાળે ભારતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનટીએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર ફેલાતી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીક, એડવાન્સ એક્સેસ અથવા વેચાણ અંગેની અફવાઓનું ખંડન કર્યું છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો માટે નિષ્પક્ષ અને સલામત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે વાંધાજનક ચેનલો, એકાઉન્ટ્સ અને સામગ્રીની સક્રિયપણે ઓળખ કરાઈ રહી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એજન્સીએ તમામ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને ચકાસેલ વોટ્સઅપ અને ચેનલો દ્વારા પ્રકાશિત સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી હતી. હવામાન વિભાગે કર્ણાટકના દરિયાકાંઠાના ભાગો, કેરલમ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, અંડમાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આજે આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના ભાગો અને ઓડિશામાં આજે ગરમીનું મોજું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા હેન્ડલ aiarnews_abadiને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં એકેના એરેના ખાતે રમાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્યચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણચંદ્રક મેળવીને 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબિલિયા સોલ બરાજાએ 3 દિવસમાં 2જો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિના 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ અને મહિલા ટીમ હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે પુરૂષોની ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો, જ્યારે મહિલા ટીમે કાંસ્યચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પરિણામો દેશના યુવા ખેલાડીઓના સમર્પણ, શિસ્ત અને દૃઢ નિશ્ચયને પ્રતિબિંબ કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને ટીમોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પુરૂષ ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે. પ્રધાનમંત્રીએ અંડર 18 એશિયા કપ 2026માં કાંસ્યચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા અંડર 18 હોકી ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશને 3-1થી હરાવીને રેકોર્ડ 6ઠી વખત ટાઇટલ જીત્યું છે. આ મેચ ગઈકાલે ગોવામાં રમાઈ હતી. 7 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમે ફરી એકવાર ટ્રોફી જીતી છે. એક અહેવાલ.
2: गोवा के मडगांव में खेले गए सैफ महिला चैंपियनशिप 2026 के फाइनल में भारत ने बांग्लादेश को 3-1 से हराकर रिकॉर्ड 6ठी बार खिताब अपने नाम कर लिया. खिताबी मुकाबले की शुरुआत में ही दोनों टीमों के बीच जोरदार टक्कर देखने को मिली. पहले हाफ में भारत की ओर से प्यारी झाकसा गोल करके टीम को बढ़त दिलाई. दूसरे हाफ में भारतीय टीम पूरी तरह हावी नजर आई. संतफिदा ने शानदार गोल कर भारत को फिर बढ़त दिलाई, जबकि लिंडा कॉम ने 3री गोल दागकर जीत पर मुहर लगा दी. आकाशवाणी समाचार के लिए पणजी से निखिल उपाध्याय.
0: રશિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે યુક્રેને સેન્ટ પીટરબર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ ગ્રીનગ્રાન્ડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે. ગવર્નર એલેક્ઝાન્ડરે યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર રહેવાસીઓને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
3: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારો પ્રથમ પાને છાપ્યા છે. દિવસકરે લખ્યું, કોકરોચ શક્તિ પ્રદર્શન. ગુજરાત સમાચાર લખે છે, હોર્મુઝ બંધ રખાવી અમેરિકન ઓઇલ કંપનીઓને ઘી કેળા. નવગુજરાત સમય લખે છે, વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન સૂર્યાની હકાલપટ્ટી, વૈભવ ટીમમાં. આ ઉપરાંત સ્થાનિક સમાચારોમાં રાજ્યના પોલીસ વડા તરીકે અમદાવાદ કમિશનર જીએસ મલિકની નિયુક્તિના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃપરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલે 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1થી હરાવી ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz. Surat FM.
2: શ્રોતા મિત્રો, આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ. સમય થયો છે બરાબર 8:30 મિનિટનો. જાણી લઈએ આજે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

મિનિટે રજૂ થશે કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે ફિલ્મકાર ખ્વાજા અહેમદ અબ્બાસ પર. બરાબર 10 વાગે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ આપ માણશો, જેની પ્રસ્તુતિ છે તેજલ પારેખ દ્વારા. અને 11 વાગે હુરતી સિઝલર કાર્યક્રમને આપ માણશો. રજનીકાંત અને પલક દ્વારા આ કાર્યક્રમ પ્રસ્તુત થશે. 12 કલાક અને 5 મિનિટે કાર્યક્રમ રજૂ થશે યાદો કી મહેફિલ.

બરાબર 1 વાગે કાર્યક્રમ રજૂ થશે સુરીલા સફર. 2 કલાક અને 35 મિનિટે સદાબહાર નગમે અને 3 વાગે કાર્યક્રમ મન ચાહે ગીત. 3 કલાક અને 30 મિનિટે આપ સાંભળશો નાટ્ય તરંગ, જેમાં નાટક પોસ્ટમેનનો 2જો ભાગ, કે રઘુપતિના નાટકનો હિન્દી અનુવાદ, હિન્દી અનુવાદ કરતા B.S. કૃષ્ણસ્વામી અને નિર્દેશક મહેન્દ્ર મોદી, અને 4 વાગે રજૂ થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

ચાર કલાક અને 10 મિનિટે ઉજાળે ઉનકી યાદો કે, જેમાં કવિ પ્રદીપની સુપુત્રી સાથે ચિત્રકાર મિતુલ પ્રદીપ અને તેઓની મંદાકિની જોશી સાથેની વાતચીતનો બીજો ભાગ આપ સાંભળશો. 5 વાગે છાયાગીત કાર્યક્રમ અને 5 કલાક અને 30 મિનિટે રજૂ થશે કાર્યક્રમ તરાને નહીં પુરાને. 6 કલાક અને 5 મિનિટે આપ સાંભળશો ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અને સાંજના 6 કલાક અને 30 મિનિટ બાદ કાર્યક્રમ વિવરણ અને ગુજરાતી ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણશો. 7 વાગે વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્યગાથાને આપ સાંભળશો. 7 કલાક અને 45 મિનિટે રજૂ થશે ઇન્દ્રધનુષ અંતર્ગત સાઝ ઓર આવાઝ અને 8 વાગે હવામહલ. આઠ કલાક અને 15 મિનિટે ચિત્રલોક કાર્યક્રમ અને 9 કલાક અને 10 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ આપ કે લીએ. 9 કલાક અને 30 મિનિટે આજ કે ફનકાર કાર્યક્રમ રજૂ થશે, જે કેન્દ્રિત રહેશે અભિનેત્રી અમૃતા રાવ પર. રાત્રિના 10 વાગે છાયાગીત કાર્યક્રમ, 10 કલાક અને 30 મિનિટે કાર્યક્રમ ઢલતી જાય રાત અને રાત્રિના 11 વાગ્યાથી આપ સાંભળશો કાર્યક્રમ વિવિધા. આ હતા આજે દિવસભર પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો. આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, 101.1 મેગાહર્ટ્ઝ.

0: 10 લાખની લોટરી મને? વાવ!
1: ફસાણી!
2: નકલી ઓફર્સથી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: શ્રોતા મિત્રો, આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz. આજે સવારે 7:10 એ અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ હવે પ્રસ્તુત કરીએ છીએ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલથી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક ખેતી માટે કાર્યશિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ આ મુજબ જણાવ્યું.
1: 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના સેવા સેતુ ટાઈપ, આયુષ્યમાન ભારત કાર્ડ હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, શ્રમ કાર્ડ હોય, આવા અનેકવિધ યોજનાઓ સ્થળ ઉપર જ એમને એ મળી જાય એ પ્રકારનો પ્લાનિંગના આયોજન થયું છે. મેમોગ્રાફી મશીનો એટલે કે બહેનો માટેના જે કેન્સરની બાબતો છે, એ જ રીતે અલગ અલગ પ્રકારના તપાસો પેસીપી ત્યાં લોકોને માટે થાય આરોગ્યની સુવિધાઓમાં, નગરમાં, મહાનગરમાં અને જિલ્લામાં થશે. પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આત્માનો પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધા જ લોકોને સાથે જોડીને આ એક કૃષિ પ્રદર્શન પણ યોજાશે.
0: પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જામનગર કલેક્ટર પીબી પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટરે તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાધી આ કાર્યક્રમોને સાચા અર્થમાં સફળ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા આદેશ આપ્યા હતા.
2: પ્રગતિપથ અંતર્ગત જામનગર શહેર ઓર ડિસ્ટ્રિક્ટ કે 13 સ્થાન ઉપર 8 જૂન સે લેકે 14 જૂન દરમિયાન અલગ અલગ લોક જાકે ઉસકા વિઝિટ કરેંગે. 8 સે 14 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિર કા ભી આયોજન જામનગર મહાનગર ઓર ડિસ્ટ્રિક્ટ મેં કિયા ગયા હૈ. ઇસમે 15 જીતની કેન્દ્ર સરકાર કી યોજનાએ ઓર 55 જીતની ગુજરાત સરકાર કી યોજનાઓ કા લાભ સ્થળ પર હી નાગરિકો કો દિયા જાયેગા. इसके सिवा प्रबुद्ध नागरिक सम्मेलन का भी आयोजन 15 जून को किया गया है.
0: ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી ખાતે 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા 20 કરોડથી વધુના ખર્ચે કોન્ક્રીટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટલાઇટના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા 4 કરોડ 72 લાખના ખર્ચે અમરેલી શહેરના 3 મુખ્ય માર્ગો, સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઇન્ટથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ તેમજ ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. મંત્રીશ્રીએ પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સના યોજના અંતર્ગત નવા ભવનના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા સુપર ક્લોરિનેશન અભિયાન હાથ ધરાયું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાણીજન્ય રોગચાળો અટકાવવા દર મહિને પાણીનું શુદ્ધિકરણ કરવા માટે પીવાના પાણીના સંપમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે, જેથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, હિપેટાઇટિસ જેવા પાણીજન્ય રોગ અટકાવી શકાય. આ પ્રસંગે લોકોને પાણીજન્ય રોગ અંગે માહિતગાર કરાયા હતા તેમજ જનજાગૃતિ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ડીસીબી બેંક ખાતા દ્વારા દેશભરમાં સાયબર ગુનામાં પૈસાની ઉચાપત કરનાર આરોપી સુમિત પરમારની ધરપકડ કરી છે. આરોપીના આ બેંક ખાતામાં વર્ષ 2025માં કુલ 9 કરોડથી વધુ અને વર્ષ 2026માં 7 કરોડથી વધુ એમ કુલ 16 કરોડ 83 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપીઓ પોતાના અંગત આર્થિક ફાયદા અને કમિશન માટે સાયબર ફ્રોડની આ કમાણી પોતાના ખાતામાં મંગાવતો હતો. ત્યારબાદ તે આ નાણાંને આઈબીએફટી, આરટીજીએસ, આઈએમપીએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખતો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી GIDC માંથી મહારાષ્ટ્રના 23 સહિત 25 બાળમજૂરને મુક્ત કરાવ્યા. વલસાડ જિલ્લામાં બાળમજૂરી વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સંયુક્ત ટાસ્ક ફોર્સે ઉમરગામ

0: લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ગોડાઉનના બાંધકામથી જાહેર વિતરણ પ્રણાલી વધુ સુદૃઢ બનશે, તો સાથે જ અનાજ સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થશે. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ વધુ માહિતી આપી હતી.
1: અનાજની સારી રીતે સંગ્રહ કરી શકાય, ખેડૂતોને MSP દ્વારા અનાજ સારી રીતે ખરીદી શકાય અને જે લાભાર્થીઓ છે એને સારું અનાજ અહીંયાથી પહોંચાડી શકાય એ માટેનું પહેલા અગાઉ 2000 મેટ્રિક ટનનું ગોડાઉન હતું, એને એક્સપાન્ડ કરીને બીજું આ 1500 મેટ્રિક ટનનું ગોડાઉન ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 7-8 મહિનાની અંદર આ ગોડાઉન તૈયાર થઈ અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
0: અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજની એકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય હાર્દિક પટેલે આ મુજબ જણાવ્યું હતું.
2: અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. આવા સમયે 3500 થી વધુ 3100 બહેનો અને 400 થી વધુ સ્વયંસેવકો સાથે આ સુંદર મજાનો કાર્યક્રમ અંબાજી ખાતે કર્યો છે. એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે, પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાનું કામ થાય તે પ્રકારનું સુંદર આયોજન સમાજ દ્વારા વારંવાર થતું હોય.
0: અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓ હતા. પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી કિરણ ચૌધરીએ બનાવ અંગે વધુ માહિતી આપી હતી.
3: પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે જે રીંછડીના અંદર તળાવ આવેલ છે એ તળાવના અંદર 3 બાળકો નાહવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું. બાળકોની ઉંમર અંદાજિત શક્તુભાઈ ની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈ ની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈ ની ઉંમર 8 વર્ષ છે.
0: રાજ્યમાં ગરમી અને વરસાદ બંનેનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
4: गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है. उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा. फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए.
0: हवामान विभाग ना अनुमान मुजब राज्य में 15 जून आसपास चौमासु बेसी शके. અમદાવાદમાં એકા એરેના ખાતે રમાઈ રહેલ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના 3જા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર એ મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણ મેળવીને 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબિલા સોલ બરાઝાએ 3 દિવસમાં 2જો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિનાના 2 સુવર્ણ અને 2 રજતચંદ્રક સાથે 2જા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક સાથે સિંગાપુર 3જા સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં 1 આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી GIDC માંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, ઋતુમંડળ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
5: શ્રોતા મિત્રો, આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz. એક નાનકડા વિરામ બાદ આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.
6: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
7: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિ

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. જી, કોણ વાત કરો છો?
1: રૂપિન કચ્છીગર, સુરતથી બોલું છું.
0: રૂપિનભાઈ, આકાશવાણી 90 વર્ષની થઈ, તો એના વિશે તમારા વિચારો શેર કરી શકો.
1: આકાશવાણીના સુરો સાંભળીને તો અમે મોટા થયા. આપણે એ યુગમાં જન્મ્યા કે જયારે ટીવી નતું. ટીવી ક્યારે પહેલી વાર 84 માં મારે ઘરે આવેલું. એ પહેલા તો આપણે આકાશવાણી સાંભળી, અને આકાશવાણીના શરૂઆત જે થતી હતી જેનું જે પેલું મ્યુઝિક હતું, એ શરૂઆતનું મ્યુઝિક એટલું બધું અદભુત અને વાતાવરણ

0: રમ્ય બનાવી દેતું હતું પણ કાને અથડાયા કરે છે. આકાશવાણી સાથેના તો મારા બહુ સ્મરણો છે અને મારા માટે તો આનંદની વાત એ છે, ઘણા ઇન્ટરવ્યુ પણ થયા છે મારા. આજે માનો કદાચ ટીવી બધે ઘરે ઘરે પહોંચી ગયું, છતાં પણ જગ્યા એવી છે કે જ્યાં રેડિયો ચાલે છે અને એટલા માટે તો મન કી બાતમાં પ્રધાનમંત્રી પોતે રેડિયો પર બોલે છે અને મન કી બાતમાં એક ટોળું મળીને 20-25 લોકો રેડિયો સાંભળે એટલે રેડિયોનું કેટલું મહત્વ બની ગયું. ગામના લોકો કે જ્યાં ટેલિવિઝન નથી ત્યાં આ રેડિયો પહોંચે છે. આપણે ઘણી વસ્તુઓ પ્રદાન કરી શકીએ છીએ, આપણે વિચારોની તો આપણે કરી શકીએ, પરંતુ સંગીત, કર્ણપ્રિય સંગીત આપણે સાંભળ્યું છે, આપણે બીનાકા ગીત માલા સાંભળી છે, આપણે કેટલા બધા સુંદર સુંદર ગીતો સાંભળ્યા, આપણે પરોઢિયા સાંભળ્યા છે, ગુજરાતી સુગમ સંગીત સાંભળ્યું છે. આ બધું સંગીતની જે લહેર હતી એ આકાશવાણી પર હર હંમેશ સાંભળીને અમે આનંદ માણ્યો છે. એટલે એ આકાશવાણીને 90 વર્ષ જયારે પૂરા થાય છે એ ખરેખર 9 દાયકા પૂરા કરવા એ કોઈ સામાન્ય વાત નથી. અને 9 દાયકામાં આકાશવાણીએ ખૂબ ખૂબ પ્રગતિ કરી છે અને હજુ પણ હું એમ માનું છું કે ધીમે ધીમે વધુ સારી પ્રગતિ કરે એવી આકાશવાણીને શુભેચ્છા પાઠવું છું.
1: ખૂબ સરસ વાત કરી. એ સાથે તમારી પસંદનું કયું ગીત ઓન એર કરીએ તે જણાવો.
0: મને લાગે મારું જિંદગીનું એક સરસ મજાનું ધમધૂનું સોંગ છે, મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, મેં ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા, મિલ ગયા ઉસી કો મુકદ્દર સમજ લિયા, જો ખો ગયા ઉસે મેં ભુલાતા ચલા ગયા.
1: વાહ, ચોક્કસ ઓનર કરીએ આપની પસંદનું ગીત.
0: જી
1: આવજો.
0: આવજો.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
3: હું કિરીટભાઈ બોલું.
2: કેમ છો કિરીટભાઈ? મજામાં.
3: મજામાં.
2: શું ચાલે છે, ફરમાવો.
3: જરી કામ ચાલે.
2: જીવનમાં શું ચાલે છે?
3: જીવનમાં બસ શાંતિ. આજે ઘરમાં કથા સત્યનારાયણ.
2: અચ્છા, તમારું નામ શું કહ્યું?
3: કિરીટભાઈ.
2: તો કથામાં કોણ બેસવાનું છે?
3: પતી ગયો. મેં 7 વાગ્યાની રાખેલી, 9 વાગે પતી ગયું.
2: અચ્છા,
3: અમે પતિ પત્ની જ બેઠેલા.
2: પ્રસાદ અમને કેમ ખવડાવશો? તમે કથા તો કરી, હવે પ્રસાદ અમારા સુધી કેમ મોકલશો?
3: તમે આવી જાઓ ઘરે, આખી ટીમ લઈને.
2: અમારી આખી ટીમ વતી તમારે શું કરવાનું? તમારે પ્રસાદ લેવાનો, આકાશવાણી સુરત એફએમ નું નામ બોલવાનું અને એ પ્રસાદ તમારે ગ્રહણ કરવાનો, એટલે અમને બધાને મળી જશે. ઈમાનદારીથી એકદમ ભગવાનની પાસે બેસીને અમારા બધાના નામે તમારે આ પ્રસાદ ગ્રહણ કરવાનો, રાઈટ? એક્ઝેક્ટલી. બસ અમને તમારા ઉપર શ્રદ્ધા અને તમને, આપણને બધાને જ એવી જે શક્તિ છે પરમાત્મા ઉપર, આપણને બધાને શ્રદ્ધા. ફરમાવો કહું ગીત તમારા માટે.
3: રીટાબેન અને લતાબેન.
2: રીટાબેન, લતાબેન અને
3: લીલાબેન.
2: લીલાબેન, બોલો તમારા 4 ભાઈ બેન માટે કયું ગીત વગાડી આજે?
3: 4 ભાઈ બેન માટે નહીં, પણ હસબન્ડ વાઈફ માટે. અમે ગયેલા ચાર ધામ, ત્યાંનો મને યાદ આવે છે, ગાયન મૂકવાનું છે.
2: બોલો ને.
3: તીરા મીરા સાથ રહે નું નામ નથી ખબર, હિરોઈન નૂતન છે.
2: તેરા મેરા સાથ રહે, સોદાગર ફિલ્મ નું.
3: હા, બરાબર.
2: ઓકે, તમને સંભળાવીએ તમારી પસંદનું આ સરસ મજાનું ગીત.
3: હા, જય શ્રી કૃષ્ણ.
2: આવજો.

0: હેલો
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
0: મુકેશભાઈ સુરતી બોલો.
1: ક્યાંથી?
0: વાલિયાથી.
1: કેમ છો?
0: મજામાં. આવે
1: બીજું શું કેવું છે?
0: કઈ નહીં, આજે છોકરીની બર્થડે છે.
1: છોકરીનું નામ શું છે?
0: નામ પલક.
1: પલક શું કરે છે?
0: એ 9th સ્ટાન્ડર્ડમાં આવી.
1: પલકને આગળ શું ભણવું છે, કઈ શું બનવું છે એવું વિચાર્યું છે?
0: એ તો હવે એના પર ડિપેન્ડ કરે બેન. હવે
1: સરસ સરસ. તો પલકને માટે આજે શું છે, પાર્ટી છે?
0: પાર્ટી તો હવે પીજા પાર્ટી કરું.
1: સરસ, પાર્ટી કરજો. પાર્ટીમાં અમને પણ યાદ કરજો અને કહો કહો ગીત.
0: તમે જ આવી જાઓ.
1: અરે અમે આવી જઈશું ચોક્કસ. અને કહો કહો ગીત તમારી માટે, તમારી દીકરી માટે ઓનર કરીએ.
0: હવે તમારી હિસાબે મૂકી દેજો ને કોઈ ગીત સારું.
1: પાપા કી પડી હું એવું ગીત મૂકી. હા,
0: પાપા કી પડી.
1: ઓકે, આવજો.
0: શું નામ તમારું?
1: તેજલ.
0: તેજલ પારેખ બોલો. હા હા હા,
1: જી ઓકે, આવજો.
2: Gets himself a wife, but a daughter is a daughter all

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261223629
1: 0261-2236-209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: હેલો
5: સુરત FM સ્પીકિંગ, કોણ બોલો છો?
4: હા મેડમ, મારે ગીત સાંભળવું છે.
5: સંભળાવું જ તરત જ, પણ તમારું નામ તો કહો.
4: મારું નામ પ્રવીણભાઈ છે.
5: પ્રવીણભાઈ કાંથી બોલો?
4: ભાઠેના પુષ્પા બીમાઈ.
5: ભાઠેનાથી બોલો છો? શું ચાલી રહ્યું છે જીવનમાં?
4: સારું છે એકદમ.
5: શું કામ કરો છો?
4: જરીમાં, જરીમાં ચપ્પલ ચાલે અમારી.
5: અચ્છા, જરીમાં અત્યારે મંદી કે તેજી?
4: અત્યારે તો બહુ મંદી છે, પણ થોડું થોડું ચાલ્યા કરે છે.
5: ઉપર વાળો આમ આપ્યા કરે છે ને?
4: હા, થોડું થોડું મળ્યા કરે. યાર શું કરીએ બોલો.
5: એટલે કેડીને કણ ને હાથીને મણ ઉપર વાળો ગોઠવ્યા કરે બધા માટે.
4: હા બરાબર.
5: બોલો બીજું શું ચાલે છે જીવનમાં?
4: મારા મિત્રને એક ગીત સાંભળવું છે.
5: સંભળાવી.
4: નામ ધર્મેશભાઈ છે.
5: ચોક્કસ.
4: ધર્મેશભાઈ છે, તે પણ છે રોલ પાલિશ કરે છે.
5: ઓકે.
4: ને તે ભાઈ ચપ્પલ પણ ચલવે છે. એમને ફરમાઈશ છે એમની.
5: કઈ?
4: સારા સારા ગીત મુકાવો તમે
5: તો કહો ને. પણ મને હમણાં જ વગાડી આપણે.
4: હા મારે છે ને, હે દોસ્તી હમ નહીં છોડેંગે,
5: છોડેંગે દમ મગર, તેરા સાથ ના
4: છોડેંગે. આ ગીત સાંભળો.
5: શોલે ફિલ્મ નું સરસ મજાનું દોસ્તી નું પ્રેમ ભર્યું ગીત તમારે માટે, તમારા મિત્ર ધર્મેશ માટે ઓનર કરીએ. ઓકે.
4: ના, આજે મારા સાસરે જમવાનું છે. મારું નામ મારા સાસરે માં છે ને પરેશકુમાર કે.
5: કેમ એવું?
4: હા તો મારી મિસિસે મારું નામ રાખેલું એ.
5: લે એમ, ઇન જનરલ તો વહુનું નામ બદલાયા, જમાઈનું નામ પણ બદલાઈ ગયું. મસ્ત મજા આવી.
4: એમાં છે ને બે નામના છે ને, પ્રવીણભાઈ કરીને છે ને બે નામના, એટલે મારું નામ છે ને મારા સાસરે પરેશકુમાર.
5: એટલે તમારી પહેલા પ્રવીણભાઈ નામના જમાઈની એન્ટ્રી ત્યાં થઈ ગઈ હતી, એટલે તમારું નામ બદલવું પડ્યું એમ ને. સાસરે જજો, ખૂબ મજા કરજો.
4: ચાલો, વેલકમ,
5: આવજો.

0: હેલો, સુરત
1: હેલો.
0: એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
1: હા, એફએમ.
0: કોણ બોલો છો?
1: રોહિત.
0: ક્યાંથી બોલો રોહિત?
1: સુરત.
0: સુરતમાં ક્યાંથી?
1: સુરતમાં લિંબાયત વિસ્તારથી.
0: જણાવો.
2: હેલો,
0: હેલો.
2: સુરત એફએમ.
0: પેલા રોહિતભાઈ ને વાત જ નથી કરવી, હવે તમે કઈ વાત કરો તો મજા આવે.
2: એને શરમ લાગે છે, પહેલી વાર ફોન લાગ્યો ને એને શું કરે છે.
0: તમારું નામ શું છે?
2: માધુરીબેન.
0: માધુરીબેન, કહો શું કરો છો?
2: કઈ નઈ, બસ ઘરનું કામ કરીને રહેવા.
0: તે રોહિત કોણ છે તમારું?
2: મારો છોકરો છે. નાનો.
0: શેમાં ભણે છે?
2: કોલેજમાં છે, લાસ્ટ યર છે.
0: બીકોમ કરે છે? બીએ કરે છે? શું ભણે છે?
2: બીસીએ
0: કરે છે. કમ્યુનિકેશન કરતા નહીં આવડે તો આગળ કામ કેવી રીતે કરશે? રોહિત ને કહીએ, હા, વાત કરતા તો આવડવી જોઈએ કોઈ ની પણ.
2: આવડે છે, બહુ સરસ વાત કરે છે. આપણને એને શરમ લાગેલી છે એટલે મને આપી દીધું.
0: એને કે શરમ તો કાઢવી પડે, નહીં તો મજા ન આવે. આગળ કેમ વધારે
2: એની સાથે વાત કરો, અમને કે છે વાત કરવાનું.
0: આપો.
1: હેલો,
0: બોલો રોહિત, કેમ લાગ ચાલે આવી રીતે? દોસ્ત, તમે તો એમ ધીરુ ધીરુ ને એમ નીરસ વાત કરો, સામે વાળું તો ઊંઘી જાય.
1: એટલે પછી મમ્મી ને આપી દીધું.
0: અચ્છા, બોલો, તમારા વિશે કઈ જણાવો. શું કરો છો, શું કરવું છે, શોખ શું છે?
1: તો હમણાં બીજે કરું છું. કોલેજ પણ ચાલુ રહે છે, વિડીયો પણ બનાવું છું. કોલેજ સાથે એટલે કોલેજમાં અને બાકી બધું વિડીયો બનાવવાનો શોખ.
0: તમારા વિડીયો ની થીમ શું હોય છે? તમારે માટે ઓનર કરી આશા ભોસલે નું સરસ મજાનું ગીત. ઓકે, આવજો.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
1: રામસુખભાઈ રાણા બોલું છું.
0: રામસુખભાઈ ક્યાંથી બોલો છો?
1: ઉડના ભગવતીનગર સોસાયટીમાંથી.
0: શું ચાલે છે જીવનમાં?
1: જીવનમાં તો કઈ ની, ઉંમર હવે થઈ ગઈ છે 64 વર્ષની.
0: તેમાં શું થઈ ગયું? ઉંમર આંકડો છે ને, એ તો ખાલી એક ઉંમર. તો કામ કરવું જોઈએ ને, એકદમ તંદુરસ્ત અને ખુશ.
1: હાર્દિક કામ ચાલુ છે અમારું, જરી ઉદ્યોગ ચાલે અમારો.
0: તો સરસ ને,
1: સદસ્ય કામ કરે છે.
0: હું તો તમારી વાત કરું છું, સદસ્ય તો કરવાના જ ને. તમે
1: અત્યારે જોબ તો કરો છો ઘરની અંદર? ભલે 64 ની ઉંમર છે મારી.
0: વાહ વાહ, ખુબ સરસ.
1: હા
0: બોલો, બીજું શું છે, કેવી રહે છે તબિયત, અને તમારા શું પ્લાન છે ભવિષ્ય?
1: તમારી એકદમ ફિટ છે. હા, સ્લાઇટ જરા ઘૂંટણ દુખે, બીજું કઈ નહીં. મારે છે ને એક ગ્રામ નું ગાયન મૂકવું છે. મેરા નામ જોકર નું મૂકી દેજો, જાને કહા ગયે વો દિન.
0: તમારે માટે ઓનર કરીએ તમારી પસંદ નું. મેરા નામ જોકર નું, જાને કહા ગયે વો દિન. ઓકે,
1: શું નામ છે તમારું?
0: મારું નામ તેજલ છે.
1: તેજલ,
0: ઓકે,
1: થેન્ક યુ.
0: આવજો.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. કોણ બોલો છો?
1: હેલો મેડમ, કેમ છો?
0: એકદમ મોજમાં. તમે કોણ
1: કોણ બોલો? તેજલ પારેખ.
0: યસ,
1: મારું નામ પણ તેજલ જ છે.
0: ક્યાં વાત છે, તેજલ સ્ક્વેર.
1: હું સૈયદપુરા ભાગળ વિસ્તારથી બોલું છું.
0: શું કરો છો તેજલ?
1: હું એક હાઉસ વાઇફ છું ને મારે નાસ્તાની સ્ટોલ છે. મારો મારી ઘણી વાર વાત થઈ છે એફએમ માં.
0: તેજલ પારેખ સાથે પહેલી વાર વાત થાય છે?
1: તેજલ બેન ની વાત તેજલ પારેખ સાથે પહેલી વાર.
0: ક્યાં વાત છે?
1: તમારું એફએમ સાંભળું ત્યારે તમે બોલો ને તેજલ પારેખ, તો મને એમ થાય કે આ હું આવી ગઈ આજે એફએમ પર.
0: જલસો ને તો
1: જલસા જલસા. 11 આ એફએમ સાંભળીએ ને બહુ સારું લાગે.
0: નવા નવા જુદા જુદા લોકોના વિચારો સાંભળવા,
1: બધાના વિચારો, બધા કે કોઈની, બધા પોતપોતાના મનની વાતો કરે.
0: તમારી અટક શું છે?
1: મારી પરમાર છે, તેજલ પરમાર.
0: તો તેજલ પરમાર ના મનની વાત શું છે?
1: મનની વાત તો મારી મેડમ એ છે કે હું પેલા ભરૂચ રહેતી હતી, 3 વર્ષથી હમણાં સુરતમાં રહું છું. એકચ્યુઅલી મારું પિયર બી સુરત જ છે, લગ્ન ને 25 વર્ષ થયા છે, ભરૂચ રહેતી હતી.
0: ઓકે.
1: સુરત મન નથી લાગતું, ઘરે પાછું જવું છે, બસ નીકળી ગયું. બસ આ મારા મનની મોટા મોટી વાત છે.
0: તમારા હસબન્ડ અત્યારે શું કરે છે?
1: અમે સ્ટોલ ચલાવીએ છીએ, નાસ્તો બનાવીએ છીએ.
0: ભરૂચમાં શું કામ કરતા હતા?
1: ભરૂચમાં જ કરતા હતા મેડમ, પણ ત્યાં કેવું, ત્યાં નથી ચાલતું બહુ. સુરતમાં કેવું, આપણે અહીંયા ચાલી જાય. પુણામાં બી કોઈ જગ્યાએ લારી ઉભી રાખો ને તો તમે સાંજ પડે તમે કમાઈ લો.
0: તો પણ
1: ભરૂચમાં એવું નતું.
0: તો પણ ભરૂચ જ જવું છે?
1: હા, બસ બસ ભરૂચ. ભાઈઓ ભાભીઓ બધું અહીંયા, સગા વાલા બી બધા અહીંયા છે. ભરૂચમાં અમારું કોઈ નહીં.
0: પણ આર્થિક પ્રગતિ તમારી જ્યાં થાય, જ્યાં તમને પરિવારની હૂંફ મળે, તો ત્યાં રહેવા માટે મનને તૈયાર ન કરવું જોઈએ એના કરતા?
1: બસ એવું ખબર નહીં, હવે એમ થઈ જાય કે નથી માઇન્ડસેટ થતું.
0: આર્થિક સંકડામણ હોય ત્યાં તકલીફો વેઠવી કારણ વગર, એ કેટલું યોગ્ય કહેવાય?
1: મારા બે, એક દીકરો છે, દીકરી છે. દીકરો અમને હેલ્પ કરાવે છે, દીકરી મારી ભણે છે, હમણાં 9મીમાં આવી.
0: પોતાના પગ પર ઉભા રહેવાની ભરપૂર શક્યતાઓ છે, ત્યાં તમને રહેવું નથી ગમતું, ખરું કહેવાય? હા, પણ તમારા લગ્ન કેટલી ઉંમરે થયેલા?
1: મારા 19 વર્ષે થયા લગ્ન.
0: તો 19 વર્ષ સુરતમાં રહીને તમે ભરૂચમાં 25 વર્ષ સેટ થયા, તો હવે અહીંયા પણ થઈ જવાશે ને? 19 માં ઉમેરવાના કેટલા રહ્યા? 19 તો ઓલરેડી તમે અહીંયા રહ્યા જ છો, ઉમેરવાના રહ્યા કેટલા? 6 વર્ષ, તેમાં 3 તો થઈ ગયા, એટલે 22 થયા. 22 વર્ષ થયા. આપણે ગણિતનો હિસાબ માંડીએ તો બાકી રહ્યા 3 વર્ષ.
1: 3 વર્ષ.
0: પ્રોમિસ કરો પોતાની જાતને કે 3 વર્ષ છે મારી પાસે, 3 વર્ષમાં હું પોઝિટિવલી સુરતને પ્રેમ કરીશ, સુરતમાં સેટ થઈશ અને હું સુરતમાં જ રહીશ, તો જ મારે એફએમ સાંભળવાનું, નહીં તો મારે એફએમ નહીં સાંભળવાનું.
1: તમારી સાથે વાત કરીને મને આજે બહુ સારું લાગ્યું મેડમ. એને પ્યાર કિયાનું ગીત સાંભળાવજો ને, કહે તો સજના.
0: સરસ મજાનું ગીત તમારા માટે ઓનર કરીએ, આવજો.

0: દોસ્તો, આજના ફોન ઇન પ્રોગ્રામના ગીતોનો ક્રમ. સૌ પ્રથમ માણ્યું હમ દોનો ફિલ્મથી મોહમ્મદ રફીના સ્વરમાં ગીત, સંગીત જયદેવનું, શબ્દો સાહિર લુધિયાનવીના. તેના પછી માણ્યું સોદાગર ફિલ્મથી લતા મંગેશકરના સ્વરમાં ગીત, જેનું સંગીત અને શબ્દો રવિન્દ્ર જૈનના. ત્યાર પછી માણ્યું મેં પ્રેમ કી દિવાની હું ફિલ્મથી સુનિધિ ચૌહાણ અને કરીના કપૂરના સ્વરમાં ગીત, સંગીત અનુ મલિકનું, શબ્દો દેવ કોહલીના. તેના પછી માણ્યું શોલે ફિલ્મનું ગીત કિશોર કુમાર અને મન્ના ડેના સ્વરમાં, શબ્દકાર આનંદ બક્ષી, સંગીત આર ડી બર્મનનું. તેના પછી આર ડી બર્મનનું જ સંગીતબદ્ધ કરેલું મજરૂ સુલતાનપુરીએ લખેલું કારવા ફિલ્મનું ગીત માણ્યું, જેને સ્વર આપ્યો આશા ભોસલે અને આર ડી બર્મને. તેના પછી મેરા નામ જોકર ફિલ્મથી મુકેશના સ્વરમાં ગીત માણ્યું, સંગીત શંકર જયકિશનનું, શબ્દો હસરત જયપુરીના. ત્યાર પછી માણ્યું મેને પ્યાર કિયા ફિલ્મથી શારદા સિન્હાના સ્વરમાં ગીત, સંગીતકાર રામ લક્ષ્મણ અને શબ્દો અસદ ભોપાલીના. અને અંતે માણ્યું બાગબાન ફિલ્મથી અમિતાભ બચ્ચન અને અલકા યાજ્ઞિકના સ્વરમાં આદેશ શ્રીવાસ્તવે સંગીતબદ્ધ કરેલું, સમીરે લખેલું કર્ણપ્રિય ગીત મેં યહાં તું વહાં. આ સાથે જ આજનો ફોન ઇન પ્રોગ્રામ સમાપ્ત કરીએ. દોસ્તો, હસતા રહો, મજા કરતા રહો, સાંભળતા રહો આકાશવાણી સુરત FM.
1: શ્રોતા મિત્રો, તેજલ પારેખ દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ આપ માણી રહ્યા હતા. આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, 101.1 મેગાહર્ટ્ઝ.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી, 101.1 મેગાહર્ટ્ઝ, સુરત FM.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, 101.1 મેગાહર્ટ્ઝ. આજે છે રવિવાર. જી હા, રવિવાર એટલે આપણા બધા સુરતીઓ માટે, નાના નાના હુરતીઓ માટે, હુરતી સ્પીસીઝરની પ્રસ્તુતિ. જી હા, તો બરાબર 11 વાગ્યાનો સમય થયો છે, રવિવારનો દિવસ છે. તો ચાલો માણીએ કાર્યક્રમ હુરતી સિઝનર. અને આજનો આ કાર્યક્રમ આપના માટે પ્રસ્તુત કરી રહ્યા છે રજનીકાંત અને પલક.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી, 101.1 મેગાહર્ટ્ઝ, સુરત FM.
3: અરે કેટલી વાર કરે છે આ જૂની 11 વાગ્યા, આપના શ્રોતા લોકો રાહ જુએ છે. જૂની આ હું કરતી છે?
4: આ તો જીક મેસેજ કરું છું.
3: બસ પહેલા આ શ્રોતાઓને ગુડ મોર્નિંગ તો કરીએ.
4: હા હા, ચાલની ચાલની. મેં પલક
3: ને મેં રાજુ
4: આજના હુરતી સિઝનમાં શ્રોતાઓને આવકારીએ છે.
3: કયો મેસેજ કરી દી?
4: અરે રાજુ, તને ખબર આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ.
3: હું વાત કરે
4: હોસ તો
3: તે હું મેસેજ હું કરી દી પણ
4: રાજુ, આજના દિવસે આપના વિદ્યાર્થીઓ, તબીબી સંસ્થાઓ અને જાહેર આરોગ્યની સંસ્થાઓ દ્વારા આ દિવસ ખોરાકજન્ય રોગોને રોકવા અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોને નક્કી કરવાના મહત્વ પર ભાર મૂકે છે.
3: મતલબ
4: કે ખોરાકમાંથી જે રોગો થાય તેની સામે તમે કેવી સાવધાની રાખો તો તમે સ્વસ્થ રહી શકો, તેની માટે આ તું પાઉંવરા ને પાણીપુરી ને ભેળ બધું ઝોપટવા તૈયાર થઈ જાય છે ને, તે ધ્યાન રાખવાનું. બરોબર હાઇજીન મેન્ટેન થાય છે કે નહીં, આરેધર નહીં ખાવાનું.
3: ઓ એમ છે? હા, તું ખાવાની વાત કરી છે ને તો પહેલા તને મસ્ત મજાનું ખાવા ઉપર જ ગીત સંભળાવતો છે.
4: હાલ સંભળાવ.
3: ફિલ્મ પ્રેમ રતન ધન પાયો, ગાયક કલાકાર શાન અને કોરસ, સંગીતકાર હિમેશ રેશમિયા અને ગીતકાર ઇરશાદ કામિલ.

0: और ते तो मस्त गीत संभराय वो, थोड़ा काजू चिवरा लेके चले, थोड़ा गुजिया जलेबी लेके चले, मस्त खावानी वातनु गीत संभरायू। राजू तने खबर, આજના દિવસે દેશભરમાં સાયકલિંગની સ્વાસ્થ્ય માટેની સ્પર્ધાઓ પણ થાય છે, અને આજે હૈદરાબાદ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ આજે આ પ્રવૃત્તિ પણ થવાની છે, અને હજારો સાયકલ સવાર લોકોને જાગૃત કરે કે ખાવો પીવો પણ સાથે સાથે તમારું આરોગ્ય પણ જાળવો।
1: સાચી વાત હે જૂની પલક, કેટલી ગરમી પડે છે, બધી સ્કૂલો પણ થોડીક મોરી ખુલવાની, ને આવા ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવીને આપણે બાળકોને ને આપણા યુવાનોને સંદેશ આપીએ કે તમે સ્વસ્થ રહેવ ને ભારતને પણ મજબૂત બનાવો। ફર્સ્ટ ફિટ યોર સેલ્ફ એન્ડ મેક ઇન્ડિયા ફિટ।
0: એકદમ સાચું કીધું રાજુ, આપણે બાળકોને ને યુવાનોને સુરત એફએમ પરથી એટલું જ કહી શકીએ કે આ બધા ખાદ્ય સુરક્ષા દિવસ વિશ્વ સ્તરે ઉજવાય છે, તો આપણે પણ તેનો ઉપયોગ કરવો જોઈએ। આપણે પણ ખાદ્ય પદાર્થોને ચકાસીને એક્સપાયરી ડેટ વગેરે જોઈને લેવા જોઈએ। બસ એક જ કે વેકેશનમાં તમે બહાર ફરવા જાઓ ત્યારે ખાવો પીવો નાચો ગાવો, પણ આપની તબિયતને પણ સાચવો, ખરું ને કીધું રાજુ?
1: એકદમ સાચી વાત।
0: તો હવે આ સરસ વાત સાથે ચાલ મસ્ત ગીત સંભળાવો।
1: સંભળાય દો મસ્ત મજાનું ગીત, ફિલ્મ હિફાઝત।

0: अभी को टर्म मरे नहीं को...
1: Fantastic fun for family.
2: 101.1 megahertz. Surat FM.
1: Fantastic fun for family.
2: 101.1 megahertz. Surat FM.
3: अरे पलक तने खबर छे आ जून महीनो तो भारत में एक किडम एक्शन थी भरपूर छे हमें टीना आ रविवारे तो हुटी लोको एकदम मौज में डूजवे પણ તને ખબર છે આજે એટલે 7 જૂન રાષ્ટ્રીય કેન્સર સર્વાઈવર્સ ડે પણ છે જે વિશ્વના સ્તર પર ઉજવાય છે.
4: પણ તો એમાં હું કેન્સરમાં તો કંઈ ઉજવણી હોય?
3: અરે ગાંડી, જેને કેન્સર થયું હોય ને અને જેમને તેની સારવાર લીધી હોય ને તેવા લોકોનો મનોબળ નીચું નહીં જાય અને તેઓનું સન્માન કરે.
4: એમાં કેવું સન્માન?
3: જો હું સમજાવું. જેઓ કેન્સરના પડકારોનો સામનો કરે અને તેના પ્રત્યે જાગૃતિ લાવે ને બીજાને પણ સહાય કરે અને તેઓનું મનોબળ નીચું નહીં જાય, હિંમતથી સામનો કરે અને જીવન એક ઉજવણી છે એવું તેમને સમજાય છે.
4: ઓહ, તે આ બધું કોણ સમજાવે પણ?
3: અરે ભારતમાં ઘણા બધા તબીબી કેન્દ્રો તેમજ સમાજસેવી સંસ્થાઓ અને કેન્સર માટે જાગૃતિ લાવનાર સંગઠનો બધા ભેગા મળીને જે પણ કોઈ કેન્સરની સારવાર હેઠળ હોય તેઓને હિંમત આપે ને યોગ્ય સારવાર માટે માર્ગદર્શન આપે. અને તને ખબર છે કેન્સર સર્વાઈવર્સ આ શબ્દ કેન્સરના ઇતિહાસ ધરાવતા લોકોની વસ્તી દર્શાવવા માટે છે. કોઈ ચોક્કસ લેબલ આપવા માટે નથી કે તને કેન્સર છે તને નથી, પણ યોગ્ય સારવારથી કેન્સર મુક્ત થઈ શકાય તેવું સમજાવવા માટે છે.
4: આપને તો કેન્સરનું નામ સાંભળીએ એટલે એવું કહેવાય ને કે કેન્સર એટલે કેન્સલ હે ને શ્રોતાઓ. પણ NCSD નેશનલ કેન્સર સર્વાઈવર ડે કેન્સરની સારવાર બાદ સારા થઈ ગયેલા લોકો તેમજ સારવાર હેઠળના લોકો માટે વિશ્વ સ્તર પર ઉજવાય છે, એમ જ કહે જ ને રાજુ?
3: હા, સાચું બોલી. વિશ્વના 400 સામાન્ય કેન્સરોમાં ગણીએ તો સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને આ ઉપરાંત ફેફસાનું, આંતરડાનું ને પ્રોસ્ટેટનું આ કેન્સરો છે જેની સારવારથી દર્દી કે વ્યક્તિ સાજો થઈ શકે છે. અને કેન્સર માટે 62 નિયમ છે કે જે તેમને તમારા જનરલ પ્રેક્ટિશનરને બતાવ્યા બાદ એ તમને સલાહ આપે તેમ ચકાસણી કરાવવાની, અને જો ઝડપથી નિદાન થાય ને તો મટવાની શક્યતા વધી જાય.
4: એમ કે આ તો બહુ સારી વાત કીધી તે. ચાલ પાછું સરસ મજાનું આ સારી વાત સાથે ગીત સંભળાવ શ્રોતાઓને.
3: મસ્ત સંભળાવી દઉં. ફિલ્મ કલ હોના હો, ગાયક કલાકાર સોનુ નિગમ, સંગીતકાર શંકર એહસાન લોય, ગીતકાર જાવેદ અખ્તર.

0: રાજુ ચાલ ની ચોકલેટ આઈસ્ક્રીમ ખવરાવ ની, કેટલો તાપ પૂરું ભાઈ, કોલ્ડ ડ્રિંક ને આઈસ્ક્રીમ માટે તો તરાકો પડી જતો હે, કેમ કરું ને?
1: હાસ તો વરી ગરમીમાં બીજું ભાવે પણ હું ખાવાનું મન નહીં થાય તો આઈસ્ક્રીમ જ ખવાય ને આપને? તે તો તું હે નહી, અમારે હમણાં આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ માંગા કરતી છે, પહેલાં પ્રોગ્રામ કર પછી આઈસ્ક્રીમ ની વાત કર.
0: ના ના, મને અત્યારે જ આઈસ્ક્રીમ ખાવો છે.
1: તું તો જો આલી નાલી પોઈરી ની જાય, આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવાની વાત કર્યા કરતી.
0: ભાઈ આઈસ્ક્રીમ ખાવા માટે તો ગરડા પણ નલ્લા પોયરા જેવા જ બની જાય હમોજ.
1: પણ તને કાઈનું બૂટ ભરાયું આઈસ્ક્રીમ નું?
0: આજે રાષ્ટ્રીય ચોકલેટ આઈસ્ક્રીમ દિવસ છે.
1: આજે કેટલા દિવસ છે અલી?
0: અરે આખો જૂન મહિનો રાજુ આવો જુદા જુદા દિવસોથી ભરેલો છે. જો પાંચમી તારીખ વિશ્વ પર્યાવરણ દિવસ ગયો,

0: આજે તો આપને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, આજે વિશ્વ કેન્સર સર્વાઈવર દિવસ, અને 21મી જૂન આવે તે વર્ષનો લાંબામાં લાંબો દિવસ, યોગા દિવસ ને સંગીત દિવસ, બધું કેટલું હથે. અને આજે પાછો ચોકલેટ આઈસ્ક્રીમ દિવસ પણ છે રાજુ. અને આજે છે ને બીજો વિશ્વ સંભાળ દિવસ પણ છે, સંભાળ દિવસ, જેની આપણે પછી વાત કરીશું. પણ અત્યારે આઈસ્ક્રીમ ખવડાવ.
1: મેં તને આઈસ્ક્રીમ નહીં ખવડાવ, પણ આઈસ્ક્રીમ જેવું ગીત સંભળાવી દઉં. ચાલ, ફિલ્મ હમ આપકે હે કોન, આ ફિલ્મનું ગીત સંભળાવીએ ગાયક કલાકાર લતા મંગેશકર, સંગીતકાર રામ લક્ષ્મણ, ગીતકાર દેવ કોહલી.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते सांसद अने केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल नो शुभेच्छा संदेश।
2: आकाशवाणी ऑल इंडिया रेडियो ना प्रसारणना 90 वर्ष पूर्ण करवा जई रह्या छे त्यारे मारी खूब खूब शुभेच्छाओ छे, शुभकामनाओ छे। एक समय हतो के देशमां रेडियो ज एकमात्र साधन हतुं के जेमांथी विविध प्रकारना कार्यक्रमों समाचारों एमांथी प्राप्त थता हता। रेडियो ए अत्यंत महत्वनो हतो, रेडियो एक लग्जरी पण हती અને આવશ્યકતા પણ હતી, પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે રેડિયોનું મહત્ત્વ ઘટતું જતું હતું। તેવા સમયે કે જે રેડિયો ગામડામાં પણ ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે, એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા। રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે। તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। ધન્યવાદ।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી। જનસેવાના 90 વર્ષ।

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1।
3: Fantastic fun for family।
2: 101.1 MHz।
4: જો ગીત સંભળાવીને આઈસ્ક્રીમ ખવડાવ્યો ને, પણ તું વિશ્વ સંભાર દિવસની વાત કરતી રીતે શું છે?
5: ઓ રાજુ, દર વર્ષે વિશ્વભરમાં આ સંભાળ રાખનારાઓનું છે ને સન્માન કરવા માટે સહાનુભૂતિને પ્રોત્સાહન આપવા અને દયા એટલે કે પેલી જેઠાવાલી નહીં, દયા એટલે કરુણાના કાર્યો અને સમુદાયને સમર્થન આપવાને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે।
4: પણ આનો કોઈ ઇતિહાસ તો હશે ને?
5: હા રાજુ, આ રાષ્ટ્રીય દિવસ કેલેન્ડર દ્વારા આ ઉજવણીની જાહેરાત સત્તાવાર રીતે કરાયેલી અને તે દિવસ 7 જૂન 1997 હતો અને કેરિંગ બ્રિજની સ્થાપના કરવામાં આવેલી હતી અને તેનાથી પ્રેરિત આજનો આ 7 જૂન વિશ્વ સંભાળ દિવસ વિશ્વ સ્તરે ઉજવાય છે।
4: તેનો હેતુ શું?
5: આનો હેતુ રાજુ, લોકો પ્રત્યે કરુણાનો ભાવ રાખવો, પ્રિયજનોને ટેકો આપવો, એના માટે આ દિવસ રિમાઇન્ડર તરીકે છે, ખાસ કરીને એવા લોકો।

0: કે જેઓનું સ્વાસ્થ્ય બહુ સારું નથી અને તેઓ એકલા રહેતા હોય, ને તેમના પ્રત્યે આપણે કરુણા ભાવ રાખીએ અને તેઓને સાચવીએ. અથવા તો જે લોકો તેઓનું કોઈ નહીં હોય તેવા લોકોને જે લોકો સંભાળ રાખતા હોય તેવા લોકોની આપણે પ્રશંસા કરવાનો દિવસ છે.
1: હા છે, ઘરડા ઘરમાં એવા લોકોને જેઓની સંભાળ બીજા લોકો રાખે, તો તેવા ઘરડા લોકોને ખૂબ જ લાગણી જરૂર હોય. હે, તેઓને માંડે હાજે જે સાચવે તેઓને પ્રશંસા કરવી, આપણે પણ કરી શકીએ તેટલી મદદ કરવી જોઈએ. હે, અને હા, આ દિવસોને પ્રોત્સાહન આપવું જોઈએ, આપણે તો સમાજમાં પણ દાખલો બેસાડવાનો.
0: એકદમ સાચું કીધું. આ તારી બાજુમાં પેલા ઘરડા બાર રહેતા છે ને, તેના હાચવા પેલા બહેન પણ આવે, તું પણ એમની સંભાળ રાખે છે માંડે હાજે, તો તારી પણ પ્રશંસા આજના દિવસે થવી જોઈએ. તો તેની આપણે પ્રશંસા કરવી જોઈએ, તે બહેનની પણ, અને તેને મદદ પણ કરવી જોઈએ કે તેઓ એક ઉમદા કામ કરે છે, તેવું આપણે એને કહેવું જોઈએ આપણે. અને આપણે પણ આપના પાડોશીનું, આજુબાજુવાળાનું, કે આપણા જે સગાવાળા હોય કે જેઓને આપની જરૂર છે તેઓને આપણે ધ્યાન રાખીએ. બસ તે જ આજના દિવસનો મેસેજ છે. તો ચાલ હવે તું પણ એક ઉમદા કામ કરી નાખ.
1: કયું?
0: અરે ગીત સંભળાવવાનું શ્રોતાઓને.
1: ચાલ ત્યારે સંભળાવી દેમ. ચાંદની ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકર, સંગીતકાર શિવહરી, અને શબ્દો છે આનંદ બક્ષીના.

0: હા હા બેન, હું તમને એસએસઓનું બધું સમજાવું છું, પછી હું ફોન કરું તમને. ઓકે ઓકે.
1: ઓ રાજુ, આ તું ફોન પર એસએસઓઈ એ હું વાત કરતો હતો?
2: અરે અમારે ત્યાં પેલા કામ કરવાવાળા બેન છે ને, એની દીકરી માટે આપના ભારત સરકારની યોજના છે એસએસઓઈ, એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ એક નાની બચત યોજના છે જે દીકરીઓ માટે નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે છે. તને ખબર છે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન?
1: હા હા, ખબર ખબર.
2: બસ આ અભિયાન હેઠળ જ શરૂ કરાયેલ યોજના છે, જે માતા પિતા કે પછી કાનૂની વાલીને તેના શિક્ષણ અને લગ્ન ખર્ચ માટે ભંડોળ ઊભું કરી શકાય.
1: પણ તેના નિયમો તો હશે ને?
2: હા, સ્ટોરી જન્મથી લઈને 10 વર્ષની થાય દીકરી ત્યાં સુધી જ દીકરીઓ માટે ખાતું ખોલી શકાય.
1: પણ ખાતામાં કેટલા રૂપિયાથી શરૂ કરી શકાય?
2: દરેક વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા ને વધારેમાં વધારે 1 લાખ રૂપિયા સુધીની છે, અને 15 વર્ષ માટે ડિપોઝિટ કરવી જરૂરી છે.
1: ઓ, તો તું તેમને એટલે આ યોજનાની માહિતી આપતો હતો ખરું ને? પણ દીકરી નાની હોય તો ક્યારે પૈસા ઉપાડી શકે?
2: જો છોકરી 10મા ધોરણમાં પ્રવેશ કરે અથવા 18 વર્ષ પૂરા કરે ને, પછી બેલેન્સમાંથી 50% રકમ ઉપાડી શકાય, ને આ રકમ પર મળેલું વ્યાજ સંપૂર્ણપણે કરમુક્ત છે. તમે અધિકૃત બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો.
1: હા, પણ આમાં કોઈ પુરાવા તો આપવા પડે ને?
2: દીકરીના જન્મનું પ્રમાણપત્ર, તમારી ઓળખ અને સરનામાનો પુરાવો આપો એટલે ખાતું ખુલી આપે.
1: હા, બહુ સરસ. આ બધા રોજમજૂરી કરતા લોકો માટે તો આ યોજના બહુ સારી છે, ખરું ને શ્રોતા મિત્રો? તમે પણ નોંધજો. અને રાજુ, હવે આપના કાર્યક્રમમાં પણ ગીતનું ખાતું ખોલી નાખ વાત પછી. ચાલ મસ્ત ગીત સંભળાવી આપને.
2: ખોલી નાખો ખાતું, મસ્ત ફિલ્મ પાપા કહેતે હૈ, ગાયક કલાકાર કુમાર શાનુ, સંગીતકાર રાજેશ રોશન, શબ્દ જાવેદ અખ્તરના.

0: fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: Raju, આ વિશ્વ પર્યાવરણ દિવસ તો ગયો, તે કેટલા છોડવાર રોઈપા. આપને પૃથ્વીને ઓક્સિજન વાલી તો રાખવી પડશે ને, આપની વસ્તી તો વધવાની જ, પણ વાતાવરણનો ઓક્સિજન ખૂટી જશે તો હું કરી હું?
3: એ ઓક્સિજન ની ખૂટે તે માટે તો વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષો રોપીએ અને પૃથ્વીને હરિયાળી ને ઓક્સિજન વાલી બનાવીએ. મેં તો વિક્સ વૃક્ષો રોઈપા. બોલ,
2: હું વાત કરે કહો ગાડી.
3: મારા ઘરે, મારા પડોશીના ઘેરે ને આપના આકાશવાણીમાં બી વૃક્ષો રોઈપા. બોલ, તે કેટલા રોઈપા વૃક્ષો?
2: મેં પણ તો 5 વૃક્ષો રોઈપા. મારા ઘરના ગાર્ડનમાં મારા બાજુવાલાને આપ્યા છોડવા. અને આ વાત સાથે ચાલ રાજુ, આજના કાર્યક્રમમાં હરિયર હરિયર ગીત આ શ્રોતાઓને ને મને સંભળાવી દે.
3: સંભળાવી દઉં. મસ્ત ફિલ્મ રોઝાથી ગાયક કલાકાર SP બાલાસુબ્રમણ્યમ અને ચિત્રા, સંગીતકાર AR રહેમાન, ગીતકાર PK મિશ્રા.

0: ચાલ ભલા મેડો ચાઈ લો.
1: અરે પણ કા ચાઈ લો?
0: અરે આ મારે 1.5 માસ નું જમવાનું છે.
1: તે તું જમારવાનો છે કે તું જમવાનો છે?
0: ના મે જમવા જવાનો છું, મારી માહિન ટા.
1: ઓ બને જ જમવાનો ખરું ને?
0: આસ્ટવરી 1.5 માસ માં બેન ભાણેજાને જમારવાના ને પાછો કેરી ગારો પણ કરવાનો ને.
1: તો તારો જ બધું જમવાનો ને કેરી ગારો કરવાનું હે? બીજાને બોલાવવાના કે નહીં?
0: તે બોલાવવાના જ ને. આપણે આવતા અઠવાડિયે મારી બેન જમવા આવવાની.
1: હા તો બરોબર. પણ રાજુ, આ વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા આપણે સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલે જ, તો આપણે આપણા શ્રોતાઓને પણ કંઈક સંદેશો તો આપવો પડશે ને.
0: હા આપવો જ પડે કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરે ને આપણું હુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ આવે, એવી રીતે ગંદકી ઝાંટણી કરવાની ને આપણું હુરત આપણા હુરતવાસીઓ માટેનું જ ઘેર છે. આપનું ઘર સ્વચ્છ રાખીએ તેમ આપણે સુરત પણ સ્વચ્છ રાખીશું, તો જ તેનો નંબર 1 સ્વચ્છ સિટીમાં આવે, જે આપના માટે ગૌરવની વાત હશે. કેમ છોટા મિત્રો, બરાબર ને? આજે જ સંકલ્પ કરીએ આપણે સુરતને વેસ્ટ મેનેજમેન્ટ કરીને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 બનાવીશું.
1: એકદમ સાચું. આપણે આપનાથી શરૂઆત કરીશું અને આપની ગવર્મેન્ટ સાથે તાલ સે તાલ મિલાવીશું, આપના હુરતને નંબર 1 સ્વચ્છતા સર્વેક્ષણમાં બનાવીશું, અને સાથે સાથે શ્રોતાઓને કહીશું કાર્યક્રમમાં
2: બાય બાય આવજો,
1: અને આ મધુરું ગીત પણ સંભળાવીશું.
3: ફિલ્મ તાલ, ગાયક કલાકાર અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, સંગીતકાર AR રહેમાન, ગીતકાર આનંદ બક્ષી.

સરસ મજાના ગીતો અને ખૂબ સુંદર વાતો સાથે આજનો આ હુર્તિ સિઝલર કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે. આજના કાર્યક્રમની પ્રસ્તુતિ હતી રજનીકાંત અને પલકની. શ્રોતા મિત્રો, આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ. સમય થવા જઈ રહ્યો છે બરાબર 12 વાગ્યાનો. બસ થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
3: હા, સુરત એફએમ.
2: કોણ બોલો?
3: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
2: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
3: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
2: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
4: સુરત એફએમ.
2: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
4: સુરત એફએમ
5: મનોરંજન ચેનલ વિવિધ ભારતી, રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન. કાર્યક્રમ સુરીલા સફર લેકર હમ બસ કુછ હી પલો મેં હાજર હોંગે.
6: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
7: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: भूख को दबा के और प्यास बुझाए ऐसा, प्यास में प्यार में पानी प्यार के तरह ही बन जाता है. तभी तो पानी के बिना प्यार की बातें ही अधूरी होती हैं. और हम सभी को प्यारा है ये पानी. और पानी शब्द हमारी इबारत में हमने शामिल किया था, है ना. और हमारे कुछ श्रोताओं ने हमें लिख भी भेजा था ये गीत, पानी रे पानी. बिल्कुल सही, जो कब आएगा, कितना इंतज़ार है पानी का हमें. बरसात का पानी जो तपती धरती को ठंडा कर जाएगा, हमें शीतलता दे जाएगा. बस हम कर रहे हैं पानी का इंतज़ार. श्रोताओं, आप बताते चलिए, हम आपके संदेशों को शामिल करते जाएंगे. बहरहाल आपका एक आपके संदेश हमें मिल रहे हैं और कुछ कमेंट्स हम यहाँ पढ़ने जा रहे हैं. हमारे श्रोता कहते हैं कि सुरीला सफ़र का कार्यक्रम हम सफ़र बनने के लिए उन्होंने स्वागत कहा है. और जिंदगी की ट्रेन में अब हम काफ़ी आगे के डब्बे में सवार हैं, जहां प्यार के मायने बदल जाते हैं. हमारा प्यार अब बच्चों तक सीमित रह गया है. पुराने प्यार के किस्से याद करने की चीज़ भी नहीं रह गई. वो रह गुजर, वो कश्मकश, वो जज्बात, वो अफसाने, वो अनसुलझे सवाल, वो अनकहे इजहार अब हमारे लिए बेमानी है. ये सारी बातें हमारे युवा श्रोताओं के लिए हैं, ऐसा वो लिख रहे हैं. वैसे ये गाने सुकून देने वाले हैं जो आज प्यार से भरे हुए हैं. वैसे ऐसा तो नहीं है कि आप इन जज्बातों को भूल जाएं. आज हम इस कार्यक्रम में जो बात करने जा रहे हैं, तो मुझे लगता है आपको आज वो याद आने वाले हैं, सारे प्यार भरे लम्हे जिन्होंने आपको कभी गुदगुदाया था.

0: जी श्रोताओं, हमने आपसे पूछा था वाद्य यंत्रों के साथ इस गीत में ऐसी कौन सी क्रिया है जो ताल से ताल मिला रही है, और हमने एक और सवाल पूछा।
1: आकाशवाणी समाचार सोनल परमार वाचे छे। सौ प्रथम मुख्य समाचार। ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ। ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો। દરમિયાન સરકારે કહ્યું ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ। સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા। ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા। ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર। સમાચાર વિગતવાર। ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો ભારત આવી પહોંચ્યા છે। શ્રી સુગિયોના નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકની સહઅધ્યક્ષતા કરી રહ્યા છે। વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મજબૂત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે। બેઠકના પ્રારંભમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે। તેઓ બંને દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ વેપાર અને રોકાણ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા અને પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આતુર છે। ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે। 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે। છેલ્લા 3 મહિનામાં આબી જેવો ભાવ વધારો છે। દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે। પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલાં પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવરજવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે। દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે। તેલુગુ દેશમ પાર્ટી TDPએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે। TDPના રાષ્ટ્રીય અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ઉમેદવારોની યાદી જાહેર કરી। પાર્ટી ઉદ્યોગપતિ સના સતીશ, શિક્ષણવિદ ભાષ્યમ રામકૃષ્ણ અને TDP સોશિયલ મીડિયા વિંગના વડા ચિંતા કાયલા વિજયને ઉમેદવાર જાહેર કર્યા છે। સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસના સંદર્ભે ગઈકાલે ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી એનસીઆર પ્રદેશમાં 6 પરિસરમાં દરોડા પાડ્યા હતા। આ કેસ હરિયાણા સરકારના 8 વિભાગો અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ચંદીગઢ રિન્યુએબલ એનર્જી સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટીના 2 વિભાગોમાં 661 કરોડના જાહેર ભંડોળના ઉચાપત અને ગેરરીતિ સાથે સંબંધિત છે। સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે પરિસરમાં અનિયમિતતાઓ અને ગુનાની આવક પ્રાપ્ત કરવા સંદર્ભે હરિયાણા કેડરના વરિષ્ઠ જાહેર કર્મચારીઓ અને એક ખાનગી કન્સલ્ટન્સી ફર્મ અને તેના ડિરેક્ટરના રહેણાંક પરિસર

0: માં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં પુરાવા મળી આવ્યા છે જે સૂચવે છે કે જાહેર કર્મચારીઓએ બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને ખાતા ખોલવામાં, ભંડોળ ટ્રાન્સફર કરવામાં અને ત્યારબાદ ઉચાપત કરવામાં મદદ કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નાગરિકોને સ્વસ્થ ખાવાની આદતો અપનાવવા અને સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી મોદીના ખાદ્યતેલના વપરાશમાં 10% ઘટાડો અને સારા સ્વાસ્થ્ય અને મજબૂત રાષ્ટ્ર માટે સંતુલિત આહાર અપનાવવાના સંદેશનો પણ પુનરોચ્ચાર કર્યો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે સવારે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલના 77મા સંસ્કરણમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી માંડવીયાએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી.
1: સાયકલિંગ કરને સે આપકી હેલ્થ અચ્છી રહે. સાયકલિંગ સે ફ્યુલ કા બચત હોતા હૈ. વર્તમાન મેં ટ્રાફિક કી બહુત બડી સમસ્યા હૈ, ઉસકા ભી સમાધાન હૈ. તો ક્યોં ના હમ સાયકલિંગ કરે. દેશ કે નાગરિકો મેં અપને હેલ્થ કે પ્રતિ અવેરનેસ બઢી. મોદીજીને આધા ઘંટા રોજ ફિટનેસ દેને કે લિયે કહા હૈ. તો યે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા કે લિયે હમ હમેશા સાયકલિંગ કરેંગે તો મેં માનતા હું કે હમારી કઈ સમસ્યા કા સમાધાન હોગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ઉત્તરવહીઓના પુનઃ મૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું કે પોર્ટલ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને અંતિમ તારીખ પહેલા તેમની અરજીઓ સબમિટ કરવા અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે. 2044 સુધીમાં આ ક્ષેત્રમાં હવાઈ મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.
2: अंतर्राष्ट्रीय हवाई परिवहन संघ एशिया प्रशांत क्षेत्र के उपाध्यक्ष शेल्डन ही ने कल ब्राजील में बताया कि भारत पिछले कई वर्षों से एशिया प्रशांत क्षेत्र के विमानन विकास में महत्वपूर्ण योगदान दे रहा है. उन्होंने कहा कि भारत दुनिया के सबसे तेजी से बढ़ते घरेलू नागर विमानन बाजारों में से एक है. श्री शेल्डन ने यह भी कहा कि इस क्षेत्र में पिछले 5 से 10 वर्षों में मजबूत वृद्धि हुई है और भविष्य में भी इसके मजबूत बने रहने की आशा है. समाचार कक्ष से मैं पायल शर्मा.
0: અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો ઉભો કરતા 2 ઈરાની ડ્રોનને અટકાવીને નાશ કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે પશ્ચિમ એશિયામાં તૈનાત યુએસ દળો દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
3: अमरीका की सैन्य कमान ने बताया है कि अमरीकी बल हाई अलर्ट पर हैं और इस क्षेत्र में किसी भी खतरे का जवाब देने के लिए तैयार हैं. पश्चिम एशिया में तनाव और बढ़ गया है. ईरान ने कल कुवैत और बहरीन में अमरीकी सैन्य ठिकानों पर बैलिस्टिक मिसाइलें दागी. ये हमले होर्मुज जलडमरु मध्य के पास ईरान की ड्रोन गतिविधि की खबरों के बाद अमरीकी बलों के केशम द्वीप और गोरुख में ईरानी रडार और निगरानी स्थलों को निशाना बनाने के कुछ घंटों बाद हुए. इस बीच अमरीका और ईरान के बीच बढ़ते तनाव के बीच शांति के लिए प्रयास करने के उद्देश्य से पाकिस्तान के गृहमंत्री मोहसिन नकवी कल ईरान पहुंचे. हाल के हफ्तों में ये उनकी ईरान की तीसरी यात्रा है. समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ગઈકાલે સાગર જગલાન અને કિશોર કાજલ ધોચકે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યા છે. આ સાથે ભારતે મંગોલિયામાં ચાલી રહેલી આ સ્પર્ધાના ત્રીજા દિવસે વધુ 6 ચંદ્રકો જીત્યા છે. સાગર જગલાની ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામ ફાઇનલમાં તામીર એશિન માવને 3-2થી હરાવ્યો હતો. જયદીપે મુનખબતને 15-4થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલા કુસ્તીમાં કાજલે અંડર 23 76 કિલોગ્રામ વર્ગમાં નાઇજીરિયાની દામોલા ઓજોને 8-0થી હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. પ્રિયા મલિક, હંસિકા લાંબા અને માનસી હલાવતે વિવિધ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ડ્રિંક્સ બ્રેક સુધી ભારતે 8 વિકેટે 544 રન બનાવ્યા છે. ભારતે દિવસની શરૂઆત 3 વિકેટે 368 રનથી કરી હતી. શુભમન ગિલને મોહમ્મદ સલીમે 126 રને આઉટ કર્યા હતા. ઋષભ પંત 81 અને KL રાહુલ 100 રન બનાવીને આઉટ થયા હતા. આગામી દાયકામાં વૈશ્વિક તેલ માંગ વૃદ્ધિમાં ભારતનો હિસ્સો આશરે 50% અને વીજળી વપરાશ વૃદ્ધિ 15% રહેશે. સેન્ટ પીટર્સબર્ગને ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતા રશિયાના તેલ ઉત્પાદક રોઝનેફના વડા ઇગોર સેચીને જણાવ્યું કે 2035 સુધીમાં ભારતનો તેલ વપરાશ 44% વધીને લગભગ 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ થવાનો અંદાજ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને ઇયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
4: आइए सुने कार्यक्रम सदा बहार नगमे।
5: डॉक्टर गौरव मेहता ने,
6: अगर आप टाइम पे नहीं सो खा के तुरंत सो गए तो एसिडिटी की संभावना ही काफी ज्यादा होती है। और अगर हम टाइम पे ना सोए, 7 से 8 घंटे नींद पूरी ना करें, तो हमको शुगर होने के चांसेस भी होते हैं ज्यादा, फैटी लिवर के चांसेस भी ज्यादा होते हैं।
5: तो सुनिए डॉक्टर गौरव मेहता की बातें 8 जून शाम 4 बजे सिर्फ विविध भारती पर।
7: दिन की भागदौड़ के बाद सुकून का एक कोना,
8: मैं और मेरी तन्हाई,
7: सुनहरे गानों का बिछौना, यादों का मीठा राग, जज्बात की नरम छांव, प्यार की चुवन, अपनेपन का गांव, छाया गीत, रोज रात 10 बजे सिर्फ विविध भारती पर।
9: इस वक्त आप सुन रहे हैं कार्यक्रम सदाबहार नगमे और अब आपको सुनवाते हैं आंखें फिल्म का ये गीत जिसे गाया है लता मंगेशकर ने, साहिल उद्यानवी ने लिखा है और संगीतबद्ध किया है रवि ने।

0: गुलाब की पंखुड़ियां। इस नाटक का दूसरा और अंतिम भाग अभी आपने सुना। लेखक थे सुरेंद्र कांत, निर्देशक मुमताज शकेब। इसी के साथ अब आज का नाट्य तरंग कार्यक्रम समाप्त होता है।
1: આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે 101.1 સુરત એફએમ।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
2: બસ એવું જ કચરાનું છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે। લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
5: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
4: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ। રિડ્યુસ,

0: રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ જી

0: SDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

અને હવે પછીનું ગીત સાંભળીએ આશા ભોસલે, વેલજીભાઈ ગજ્જર અને સાથીદારોના સ્વરમાં અવિનાશ વ્યાસ રચિત આ ગીતને સંગીત આપ્યું છે ગૌરાંગ વ્યાસે. હલામણ જેઠવો ફિલ્મનું આ ગીત છે. રાધાના હૃદયની વ્યાકુળતાને વ્યક્ત કરે છે. પ્રેમ એ સમર્પણ છે, પ્રતીક્ષા છે, પણ જ્યારે એ પ્રતીક્ષામાં વિરહ ભળે ત્યારે હૃદયમાંથી નીકળે આ સૂર, મને એકલી મેલીને રમે સરાસરે.

0: આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ગુજરાતી ફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા છો ઓનલી ઓન 101.1 મેગાહર્ટ્ઝ પર. કાર્યક્રમમાં લઈ લઈએ એક નાનકડો વિરામ, બસ મળીએ થોડી જ વારમાં.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
4: Har roj subah 7 baje zarur suniye karyakram Bhule Bisre Geet. जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते रंगमंच अने सिने अभिनेता श्री प्रतीक गांधीनो शुभेच्छा संदेश।
2: મારી આકાશવાણી સાથેની યાત્રા શરૂ થઈ જ્યારે હું ડિપ્લોમા કોલેજમાં હતો, ડિપ્લોમા કોલેજથી નીકળ્યો અને તરત જ સુરતમાં હતો. સુરતમાં નાટકો કરતા હતા અને નાટકના જ ઘણા બધા મિત્રો કોઈક ને કોઈક રીતે આકાશવાણી સાથે સંકળાયેલા હતા. કદાચ એમના દ્વારા જ મને પણ આકાશવાણી સાથે સંકળાવવાનો એક અવસર મળ્યો હતો. અને ત્યારે અમે એક ટોક શો શરૂ કર્યો હતો આકાશવાણીમાં રહીને, જેમાં સંચાલન મેં કર્યું હતું અમુક એપિસોડ્સનું. પછી બીજો પણ એક કંઈક મિત્રો સાથેની ચર્ચા અને એવો એક શો હતો, એ પણ અમે કર્યો હતો અને જુદા જુદા વિષયો પર ચર્ચા કરી હતી. આકાશવાણી સાથે જેટલું પણ કામ કર્યું અને મેં મુંબઈમાં આવીને પછી આકાશવાણીની પરીક્ષા પણ આપી હતી, વોઇસ ટેસ્ટ, અને ત્યાર પછી મુંબઈમાં રેડિયો નાટકો પણ કર્યા છે, રેડિયો સિરીઝ પણ કરી છે. એટલે જે વાચિકમ આખો જે અભિનય છે, કદાચ મને લાગે છે એનો સૌથી પહેલો અનુભવ આકાશવાણીને લીધે જ થયો. નાના હતા ત્યારથી અમે રેડિયો સાંભળતા હતા. જે લોકો આપણને જોઈ નથી શકતા, માત્ર આપણા અવાજથી આખી વાર્તાનો અનુભવ એમને કઈ રીતે કરાવો છે, એ ચિત્ર એમની આંખો સામે ઊભું થઈ જાય એ રીતે આરોહ અવરોહ સાથે વાત વાર્તા બધા પાત્રો કઈ રીતે એમના સુધી પહોંચાડવા છે, એ કદાચ બહુ જ સાહજિકતાથી આકાશવાણી શીખવાડ્યું એવું લાગે છે મને. મારી આખી અત્યાર સુધીની જર્નીમાં તો આકાશવાણીનો બહુ જ મોટો ફાળો છે. રંગમંચ સાથે સંકળાયેલો તો હું બહુ જ નાનો હતો, સ્કૂલમાં હતો ત્યારથી. પછી આકાશવાણીમાં જેટલું પણ થોડું ઘણું કામ કર્યું એમાં મને અવાજ સાથે કઈ રીતે કામ લેવું છે એક કલાકાર તરીકે, એ બહુ સારી રીતે શીખવા મળ્યું. અને કદાચ એને લીધે જ મારી થિયેટરની જર્નીમાં પણ મને એનો બહુ જ મદદ મળી છે વસ્તુની. કારણ કે આંગિક અભિનય એક વસ્તુ છે, વાચિક એક અભિનય જે છે જેના માટે અવાજ પર પૂરેપૂરો કંટ્રોલ જોઈએ. ભાષા પર જે કે તમારો એક ભાષાની એક પકડ હોવી જોઈએ એ પણ એટલી જ જરૂરી છે. અને કદાચ આ બંને વસ્તુની સમજણ મારી જો વધારે વધી હોય તો એ આકાશવાણીમાં જેટલું પણ નાનું મોટું કર્યું તું કામ એને લીધે જ વધી છે. એ અનુભવ બહુ અદ્ભુત અનુભવ છે. આકાશવાણી એટલે આપણું સૌથી જૂનું કમ્યુનિકેશનનું માધ્યમ છે અને આકાશવાણી જ્યારે 90 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે

0: હું તો શતાબ્દી વર્ષની ઉજવણીની રાહ જોઉં છું 10 વર્ષમાં. આકાશવાણી આ જ રીતે હજી ઘણા વર્ષો સુધી લોકો સુધી વાતો, સમાચારો અને એન્ટરટેનમેન્ટ પહોંચાડતું રહે એવી આશા રાખું છું.
1: બહુજન હિતાય, બહુજન સુખાય, આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: Fantastic fun for family.
1: 101.1 MHz. દોસ્તો, આજે રવિવારની સાંજે ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમમાં લોક બોલી અને લોક જીવનને ઉજાગર કરતા ગીતો આપણે સાંભળી રહ્યા છીએ. તો હવે સાંભળીએ નરસૈયાની હુંડી ફિલ્મનું આ ગીત, જે સુંદર લય સાથે ગ્રામ્ય સંસ્કૃતિનો ધબકાર લઈને આવ્યું છે. સ્વર છે આશા ભોસલે અને સાથીદારોનો, ગીત અને સંગીત છે અવિનાશ વ્યાસના.

દોસ્તો, ગુજરાતી ફિલ્મના સુવર્ણયુગની વાત હોય ત્યારે ફિલ્મ મેરુ માલણને કેમ બોલાય. આ ફિલ્મનું એ સદાબહાર ગીત સાંભળીએ. પ્રફુલ દવેના સ્વરમાં, સંગીત મહેશ નરેશનું અને ગીતકાર કાંતિ નરેશ.

દોસ્તો, ગુજરાતી ચિત્રપટ સંગીત આપ સાંભળી રહ્યા છો અને હવે સમય થયો છે ઝરોખા અંતર્ગત આજે હવે પછી અને આવતીકાલે દિનભર રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો. તો માણી લઈએ ઝરોખો.

0: हम हैं राही प्यार के, ये कार्यक्रम आप सुन सकेंगे सुबह 7:30 पर। सुबह 8 बजे आप सुनेंगे कार्यक्रम, 8:15 पर आप सुनेंगे कार्यक्रम त्रिवेणी, लेखक प्रस्तुतकर्ता अनुश्री पाठक। सुबह 8:30 पर आप सुन सकेंगे कार्यक्रम चित्रलोक। आज के फनकार, ये कार्यक्रम आप सुन सकेंगे सुबह 9:30 पर। अभिनेत्री डिंपल कपाड़िया, प्रस्तुतकर्ता रमेश गोखले। पिटारा उजाले उनकी यादों के, ये कार्यक्रम आप सुनेंगे सुबह 10 बजे। इसमें आप सुनेंगे कवि प्रदीप की सुपुत्री एवं चित्रकार मितुल प्रदीप से मंदाकिनी जोशी की बातचीत का दूसरा भाग, प्रस्तुति अनुश्री पाठक की। सुबह 11 बजे आपको सुनवाएंगे कार्यक्रम रंग तरंग, यादों की महफिल, ये कार्यक्रम आप सुन सकेंगे दोपहर 12:05 पर। सुरीला सफर, ये कार्यक्रम आप सुन सकेंगे दोपहर 1 बजे से। त्रिवेणी कार्यक्रम आपको सुनवाएंगे दोपहर 2 बजे। सदाबहार नगमे, ये कार्यक्रम आप सुन सकेंगे 2:30 पर। सखी सहेली, ये कार्यक्रम आप सुन सकेंगे दोपहर 3 बजे। शाम 4 बजे आप सुनेंगे कार्यक्रम पिटारा, मधुमेह के कारण और बचाव, डॉक्टर कुणाल मेहता से बातचीत। शाम 5 बजे आपको सुनवाएंगे कार्यक्रम छाया गीत, तराने नए पुराने, ये कार्यक्रम आप सुन सकेंगे शाम 5:30 पर। संध्या रंजन, ये कार्यक्रम आप सुन सकेंगे सुबह 6:35 पर। संगीत सरिता का पुनः प्रसारण होगा शाम 6:45 पर। जयमाला कार्यक्रम आपको सुनवाएंगे शाम 7 बजे। शाम 7:45 पर आप सुनेंगे कार्यक्रम स्मृतियों के स्वर। इसमें आप सुनेंगे सेवानिवृत्त सहायक निदेशक कार्यक्रम श्रीमती अनीता वेस्ले पटेल से ममता सिंह की बातचीत का दूसरा भाग। रात 8 बजे आप सुनेंगे कार्यक्रम हवा महल। चित्रलोक कार्यक्रम आपको सुनवाएंगे रात 8:15 पर। आपके लिए, ये कार्यक्रम आप सुन सकेंगे रात 9 बजे। रात 9:30 पर आपको सुनवाएंगे कार्यक्रम आज के फनकार। इसमें आप सुनेंगे अभिनेत्री शिल्पा शेट्टी को। रात 10 बजे आपको सुनवाएंगे कार्यक्रम छाया गीत, आलेख एवं स्वर जयंत पात्रिकर का। ढलती जाए रात, ये कार्यक्रम आप सुन सकेंगे रात 10:30 पर। रात 11 बजे आप सुनेंगे कार्यक्रम रंग तरंग। अभी आप सुन रहे थे झरोखा के अंतर्गत कल प्रसारित होने वाले कार्यक्रमों की जानकारी।
1: आहता झरोखा, आप सांभळी रह्या छो विविध भारतीनो सूरत केंद्र 101.1 मेगाहर्ट्ज पर।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
7: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

મેરુ માળણ પિલનું આ ગીત હતું. પ્રફુલ દવે, અલકા યાજ્ઞિક અને સાથીદારોના સ્વરમાં, સંગીત મહેશ નરેશનું અને ગીતના શબ્દો કાંતિ અશોકના. અને હવે પછીનું ગીત સાંભળીશું, તે છે એક સંવાદ ગીત. નજર મળીને હૃદય પૂછી બેઠું નામ તમારું, નજર મળીને હૃદય પૂછી બેઠું નામ તમારું, કહો ને ગામ તમારું કયું છે. સાંભળીએ સોન કંસારી ફિલ્મનું આ ગીત. ઉષા મંગેશકર, વેલજીભાઈ ગજ્જર અને સાથીદારોનો સ્વર. આ પારંપરિક રચનાને સંગીતે મળી છે અવિનાશ વ્યાસે.

0: દોસ્તો, ગુજરાતી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં ફરીથી લઈ લઈએ એક નાનકડો વિરામ. સાંભળતા રહો સુરત એફએમ 101.1 મેગાહર્ટ્ઝ પર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
6: હા, સુરત એફએમ.
5: કોણ બોલો?
6: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
5: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
6: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
5: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.

નરેશ કનોડિયા, આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં આ ગીત હતું જોગ સંજોગ ફિલ્મનું. સંગીત મહેશ નરેશનું અને ગીતના શબ્દો કાંતિ અશોકના. અને હવે આવી રહ્યું છે અત્યંત માંગલિક અને રૂડું ગીત જે આજે પણ દરેક શુભ પ્રસંગોએ ગવાય છે. સ્વર છે ઉષા મંગેશકર, આનંદ કુમાર સિંહ અને સાથીદારોનો, સંગીત દિલીપ ધોળકિયાનું અને ગીત રચના રમેશ ગુપ્તાની. તો સાંભળીએ મેના ગુર્જરી ફિલ્મનું આ ગીત. આંગણું સજે આજ ખુશીઓના દીવડા, થાય પ્રગટ સાથિયા પુરાવો દ્વારે થાય કલ્યાણ અવિરત.

0: મૈના ગુર્જરી ફિલ્મના આ ગીત સાથે જ આજનો ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7 વાગ્યાથી આપ માણી શકશો કાર્યક્રમ વિશેષ જયમાલા.
1: પ્રાપ્ત ઇસ કાર્યક્રમ કી પ્રસ્તુત કરતા

0: समाचार कक्ष से वैष्णवी।
1: ઉલ્લેખનીય છે કે ઘરેલું રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે। 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે। ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઉત્તર વહીઓના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે। કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પોર્ટલ આજે મધરાત્રિ સુધી ખુલ્લું રહેશે। બોર્ડે વિદ્યાર્થીઓને વહેલી તકે અરજી કરવા જણાવ્યું છે। મહારાષ્ટ્રમાં મહેસૂલ ગુપ્તચર વિભાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી સોનાની દાણચોરી કરતી ટુકડીનો પર્દાફાશ કર્યો છે। વિમાનમથકેથી લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતનું 3.2 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું। દરમિયાન બાંગ્લાદેશ અને શ્રીલંકાના 3 મુસાફરો અને એરપોર્ટના 3 કર્મચારી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગ્રાહક બાબતો વિભાગના ઈ જાગૃતિ ડિજિટલ મંચને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 હેઠળ રજત પુરસ્કાર મળ્યો છે। આ પુરસ્કાર સરકારી પ્રક્રિયાઓમાં સુધારો કરવા અને ટેકનોલોજી દ્વારા ડિજિટલ પરિવર્તનને માન્યતા આપે છે। આ વર્ષે 1 જાન્યુઆરીએ શરૂ કરાયેલા આ એઆઈ આધારિત મંચ પરથી 2,07,000થી વધુ ફરિયાદોનો ઉકેલ લવાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક અધિવક્તા પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા। સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સન્માન મેજર બરાકની અનુકરણીય સેવા અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા પ્રયાસોમાં ભારતના લાંબા સમયની યોગદાનની માન્યતા આપે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા સલીમ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો। સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સલીમ કુમારે તેમની પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકાઓમાં તેમની બહુમુખી પ્રતિભા અને યાદગાર અભિનયથી એક અલગ છાપ છોડી છે। રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું ગઈકાલે રાત્રે કોચીમાં 57 વર્ષની વયે નિધન થયું હતું। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે। મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાના કેટલાક વિસ્તારો, બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે। દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આ દરમિયાન આગામી 4 દિવસ સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ રાજસ્થાન અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી પણ કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને SAFF ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું, મહિલા ફૂટબોલરોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમની નોંધપાત્ર સિદ્ધિ દેશભરની યુવા છોકરીઓને આત્મવિશ્વાસ અને હિંમત સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે। ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું, આ નોંધપાત્ર સિદ્ધિ ભારતમાં મહિલા ફૂટબોલની વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે આ જીત આગામી સમયમાં વધુ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કરશે। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ ભારતીય મહિલા ટીમને SAFF ચેમ્પિયનશીપ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગોવાના મડગાંવ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 3-1થી હરાવીને 6ઠી વખત આ સ્પર્ધા જીતી હતી। ભારતીય કુસ્તીબાજોએ આજે મંગોલિયામાં ઉલાન બાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં પુરૂષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં 2 સુવર્ણ અને 2 રજત કાંસ્ય ચંદ્રક જીત્યા છે। દીપકે 61 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના એસિલ આઇટાકીનને 6-0થી હરાવી, જ્યારે દિનેશે 125 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના યેદિગે કાસિમબેકને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો। બીજી તરફ મોહિત કુમાર અને વિકીએ અલગ અલગ શ્રેણીમાં કાંસ્યચંદ્રક જીત્યા છે। ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતના અંતે અફઘાનિસ્તાને ભારત સામે 5 વિકેટે 113 રન બનાવ્યા। આ સાથે અફઘાનિસ્તાન 451 રનથી પાછળ છે। રમતના અંતે રહમત શાહ 43 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી માનવ સુથારે 3, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી. દિવસની શરૂઆતમાં ભારતે 8 વિકેટે 564 રનના વિશાળ સ્કોર પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે મ્યુંગે દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી હાન સિયોંગ સુકને નામાંકિત કર્યા છે. રાષ્ટ્રીય સભા દ્વારા મંજૂરી બાદ હાન લી દેશના બીજા મહિલા પ્રધાનમંત્રી બનશે. અમેરિકાના ઓહિયોમાં સામુદાયિક ઉત્સવ દરમિયાન થયેલા ગોળીબારમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2ની હાલત ગંભીર છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ગોળીબાર ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક થયો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ગોળીબારની ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે શંકાસ્પદોની શોધ શરૂ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત. આગામી 2-3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ઉલાનબાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: सुनहरे गानों का अंदाज आपकी सुबह को बनाए खास. भूले बिसरे गीत हर रोज सुबह 7 बजे सिर्फ विविध भारती पर.

0: और मृदा स्वास्थ्य को बढ़ावा विषय पर परिचर्चा प्रसारित करेगा। कार्यक्रम के दौरान श्रोता विषय से संबंधित प्रश्न पूछ सकते हैं। प्रश्न पूछने के लिए नंबर है 0112331081। व्हाट्सएप नंबर 9289094044 पर भी सवाल पूछे जा सकते हैं। #AskAIR के साथ एक्स पर भी सवाल पोस्ट किए जा सकते हैं। अंत में मुख्य समाचार एक बार फिर। भारत इंडोनेशिया संयुक्त आयोग की 8वीं बैठक नई दिल्ली में संपन्न। रक्षा, व्यापार, ऊर्जा और संपर्क सहित प्रमुख क्षेत्रों में व्यापक रणनीतिक साझेदारी पर चर्चा। पश्चिम बंगाल सरकार पर्यटन और क्षेत्रीय अर्थव्यवस्था को बढ़ावा देने के लिए दार्जिलिंग, मिरिक, कुर्सियोंग, कलिम्पोंग और सिलीगुड़ी को हिमालयी शहरों के रूप में विकसित करेगी। दक्षिण पश्चिम मॉनसून पश्चिम मध्य और उत्तर पूर्वी बंगाल की खाड़ी में आगे बढ़ा। उलान बटोर ओपन में भारतीय पहलवानों का शानदार प्रदर्शन। पुरुष फ्री स्टाइल कुश्ती में 2 स्वर्ण और 2 कांस्य पदक जीते। और क्रिकेट में भारत के साथ एकमात्र टेस्ट मैच के दूसरे दिन का खेल समाप्त होने तक अफगानिस्तान पहली पारी में 451 रन से पीछे। इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी से विविध भारतीनु सूरत केंद्र 101.1 मेगाहर्ट्ज पर अमारा अमदावाद केंद्र परथी प्रसारित सांजना प्रादेशिक समाचारनु ध्वनि मुद्रण प्रस्तुत छे।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार जयेश पटेल वाचे छे। सौप्रथम मुख्य समाचार। રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે। રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે। સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીઓના મોત। રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ। વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે। સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં 8 થી 18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે। નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે। ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને પુરૂષ સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે। સર્વે દરમિયાન જો કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્ર મોકલી આપવામાં આવશે। રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને પાકિસ્તાન સરહદને સ્પર્શતા 16 ગામોની મુલાકાત લેશે। સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મુલાકાત દરમિયાન અધિકારીઓ દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરશે। રાત્રિસભા, બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે। આ અંગે સાંભળીએ એક અહેવાલ।
3: આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત એડીજીપી વાબંગ જમીર વાવથરા જિલ્લાના આસરગામ અને રાછણા ગામની મુલાકાત કરશે। આ ઉપરાંત એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છ પૂર્વ જિલ્લાના સિરાનીવાડ અને જટાવાડા ગામ, આઈજીબીપી નાહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, ડીઆઈજી એએમ મુનિયા વાવથરા જિલ્લાના રાડોસણ અને ગોલબ ગામની મુલાકાત લેશે। આ ઉપરાંત કચ્છ પશ્ચિમ જિલ્લામાં ડીઆઈજી કેએન ડામોર જૂના અને ડેઢિયા ગામ, ડીઆઈજી ડોક્ટર લીના પાટીલ ઉધમો અને પટાગર, એસીપી આરટી સુસરા પુરાંજપુર અને ગુનાવ તથા ડીઆઈજી સુધા પાંડે દિનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રિ રોકાણ કરશે। આ મુલાકાતનો હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ અભેદ બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે। મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
2: રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી નોંધાવશે। તે અગાઉ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી। બેઠકનો હેતુ રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોનો પરિચય કેળવવાનો હતો। ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે। સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીઓના મોત થયા। પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે ટાંકીની અંદર ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે। માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી 4ને બહાર કાઢ્યા હતા। આ અંગે ડીસીપી આલોક કુમારે વધુ માહિતી આપી.
4: तीन लेबर है और एक कंपनी का सुपरवाइजर है, वो यहाँ पे सफाई करने के लिए यहाँ पे गए. उसमें सबसे पहले एक लेबर उसके अंदर टैंक के अंदर गिर गया, जो बेभान हो गया. तो बाकी उनको देखने के लिए गए, जो निकालने वाले थे वो भी उसमें बेभान हो गए. फिर सुपरवाइजर ने फायर को कॉल किया, जब तक फायर की टीम पहुंची तो तब तक सुपरवाइजर भी उस टैंक में जाके गिर चुका था. टोटल चार लोगों की मरने की बात इसमें सामने आई है. प्रिलिमिनरी ये पता चला है कि जो सीसीटीवी फुटेज देखा है उसमें कोई भी सेफ्टी इक्विपमेंट नहीं पहना गया था.
2: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલી બે દિવસીય કાર્યશિબિરનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલા સમાપન સમારોહમાં શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં જીપીસીબીની ભૂમિકા સૌથી નિર્ણાયક છે. જીપીસીબી બોર્ડના અગ્રસચિવ વિનોદ રાવે જણાવ્યું કે પર્યાવરણના નિયમોનું પાલન કોર્ટના આદેશથી થાય તેના કરતા આપણે સ્વેચ્છાએ કરીએ તે વધુ જરૂરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
5: मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में. मछुआरों के लिए कोई विशेष वार्निंग नहीं है, लेकिन टिप प्रेशर ग्रेडियंट की वजह से हवाएं तेज चल रही हैं जिनकी स्पीड करीब 15 से 20 गस्टिंग 25 नॉट हो सकती है दोनों ही नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में.
2: રાજ્યભરમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2 ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ. 19 જિલ્લાઓમાં 323 કેન્દ્રો પર 60,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. જૂનાગઢ જિલ્લામાં યોજાયેલી પરીક્ષા દરમિયાન 18 કેન્દ્રમાં 4,249 ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલકી સેવા વર્ગ 1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષણ પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને 2 ની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણનો દરિયાકાંઠો હવે મિની ગોવા તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે આજે કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ દરિયાકિનારા, પર્યટન, માળખાગત સુવિધાઓ અને તાજેતરના વિકાસની પ્રશંસા કરી.
6: परसों जो मोदी जी यहाँ पर आए थे हमारे देश के वडाप्रधान और उन्होंने जो यहाँ का एयरपोर्ट का उद्घाटन किया, बस डेपो का उद्घाटन किया, तो वो देख के लग रहा है कि यहाँ का टूरिज्म अभी पहले से बहुत ज्यादा बढ़ गया है और यहाँ पे जो पीछे तो यहाँ का भी मतलब विकास अच्छा है. जो राका नाइट शो वगैरह जो है यहाँ पे वो बहुत अच्छा है और हमने भी यहाँ पे खूब एंजॉय किया है. और जो मोदी सर ने जो बोला है कि यहाँ पे विद फैमिली आइए, बजट में रहेगा, जो एयरपोर्ट का उद्घाटन किया वो सब जो उन्होंने बोला वो यहाँ पे आके मैंने देखा वो सब कुछ मतलब है सही है.
2: अहमदाबाद रमाई रहेगी पहली विश्व योगासन रमतगमत चैंपियनशिप ना ત્રીજા દિવસના અંતે ભારતે મેડલ ટેલીમાં કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જેમાં 24 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સામેલ છે, જ્યારે સિંગાપુર 6 ચંદ્રક સાથે બીજા ક્રમે છે. યોગમાં અસાધારણ કૌશલ્ય, શિસ્ત અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરીને ભારતીય રમતવીરોએ વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને રમતમાં વૈશ્વિક નેતા તરીકે દેશનો દરજ્જો મજબૂત બનાવ્યો. 75 દેશોના 500થી વધુ યોગવીરો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 4 જૂનથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધાનો આવતીકાલે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાના 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2009માં ગાંધીનગર ખાતે સ્થપાયેલી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકાગાળામાં ઓક્ટોબર 2020માં ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે INIનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. પોરબંદર જિલ્લાના 2 ખેલાડીઓને ઇઝરાયલની નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે. મૂળ બખરડાના અજય ખૂંટી અને પોરબંદરના રાહુલ ઓડેદરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ મેળવી છે. વિશ્વ પર્યાવરણ દિવસથી વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ સુધી 34 દિવસમાં 1 કરોડ આદિવાસી વ્યક્તિ દીઠ 1 વૃક્ષ ઉછેરવાની વલસાડ જિલ્લાના ધરમપુરના પીપરોડ હિલ સ્ટેશનથી શરૂઆત કરાઈ છે. 100 બંગાળી બાવળના રોપાણું, પ્રતિકાત્મક વૃક્ષારોપણ સાથે આ મહાઅભિયાન શરૂ કરાયું છે. અમદાવાદના સેલા ખાતે યોજાયેલી પહેલી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ખાનક શાહ અને નક્ષ પટેલે બે બે ખિતાબો જીત્યા છે. ખાનકે 17 વર્ષથી નીચેના વયજૂથમાં છોકરીઓમાં જુનિયર સિંગલ્સ અને 15 વર્ષથી નીચેના વયજૂથમાં સબ જુનિયર સિંગલ્સનો તાજ જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીના મોત. રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ. વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી
1: અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. અને હવે સાંભળીએ આપ કે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.